નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું.

બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: દિલ તમને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી ક્યાં ના છે.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: Estirado me has rojone, saltar a hore y yo palen a tu.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: કોઈ વાત કરવાની હોય તો આપણે કહીએ કે મહાત્મા ગાંધી આમ કહેતા હતા, એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે મહાત્મા ગાંધી જેવું સત્યનિષ્ઠ જીવન જીવીએ, અહિંસાનિષ્ઠ જીવન જીવીએ. શ્રેષ્ઠ માણસ જે કરશે લોકો એવું કરશે, શ્રેષ્ઠ માણસના દ્વારા જો કોઈ ખોટા કામ થશે તો એ પેલા સામાન્ય માણસોનો આદર્શ ઊભો નહીં કરી શકે. આ તો આદર્શ ઊભો કરવાની વાત છે, અને આદર્શ કોકના દ્વારા નહીં, પોતાના દ્વારા કરવાનો. એટલે આ જે સામાન્ય વ્યવહારનું જ્ઞાન છે કે જે પ્રમાણે શ્રેષ્ઠ માણસો, આદર્શ માણસો, સમાજના આગેવાન લોકો, નેતાઓ એ જે પ્રકારે વર્તન કરશે, સામાન્ય માણસ એનું અનુકરણ કરવા પ્રયત્ન કરશે. એટલે લોકોની સમક્ષ પોતાની જાતને જ આદર્શ રૂપે ઊભી કરવી, એનું નામ લોકસંગ્રહ. ભાષણો આપવાથી ના થાય, પોતાના વ્યવહારથી થાય. મારું જીવન એ જ મારો સંદેશ, આવું ગાંધીજીએ ક્યારેક કહ્યું હતું. તો લોકસંગ્રહની વાત આ છે કે તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એટલે સામાન્ય માણસોના સ્તર કરતાં તમારું સ્તર થોડું ઊંચું થયું છે, અને તમારું સ્તર ઊંચું થયું છે એ પણ લોકો જાણે છે. સામાન્ય માણસને બધું જ્ઞાન ન હોય તે સમજી શકાય એવું છે. બધું જ્ઞાન બધા માણસોને ના હોય, પણ એ જુએ કે આ બાબતમાં શ્રેષ્ઠ માણસો શું કરે છે, આ જગ્યાએ ઉત્તમ માણસોએ શું કર્યું, તો એ ઉત્તમ માણસોનું જે વર્તન છે એ આદર્શ વર્તન, અનુકરણીય વર્તન બની જાય. અને એ અનુકરણીય વર્તન બને છે એટલા માટે થઈને પેલા શ્રેષ્ઠ વ્યક્તિની પોતાની પણ ફરજ થઈ જાય કે પોતાના વ્યવહારની અંદર ક્યાંય ચૂક ન આવે. તમારાથી ખોટું થયું તો પેલાને એ લાગવાનું છે કે ના, આમ તો થાય, ચાલે કોક વખત, પણ કદી ના ચાલે એવું વર્તન કરતા હોય એના માટે આદર્શ રૂપ બને. તો કહે છે કે યદ્યદ આચાર્ય તે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ વ્યક્તિ જે પ્રમાણે આચરણ કરે છે લોકો તેનું અનુસરણ કરે છે. અને એમ કરવાને કારણે શું થાય છે કે એનું જે વચન છે એ પ્રમાણ બની જાય છે. કોણે કહ્યું? કૃષ્ણ.

એ કહ્યું, કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદે કહ્યું. કોણે કહ્યું? ભગવાન શંકરાચાર્યએ કહ્યું. કોણે કહ્યું? મહાવીર સ્વામીએ કહ્યું. બુદ્ધે કહ્યું. આ જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એમનું વચન જે છે એ પ્રમાણ બને છે, કારણ કે એ જે બોલ્યા એવું જ એમણે વર્ત્યું પણ છે. તો એ જેને પ્રમાણિત કરે એ પેલા સામાન્ય માણસ માટે પ્રમાણિત થઈ ગયેલો વિષય કહેવાય. સયક પ્રમાણમ કુરુતે, એ જેને પ્રમાણિત કરે એને પ્રમાણિત કરેલ વ્યવહાર એ લોકસ તદનુવર્તતે, લોકો એનું અનુવર્તન કરે છે. આપણે બોલીએ છીએ અનેક વખતે જીવનના વ્યવહારની અંદર વાક્યો બોલીએ છીએ, સત્ય ધર્મમ ચર, કેમ તો કે ઉપનિષદમાં કહેવાયેલું છે. અને એ ઉપનિષદનો ઋષિ જે કોઈ છે એ પોતે હંમેશા સત્ય બોલે છે, માટે એનું સત્યમ વદ એ વાક્ય પ્રમાણ વાક્ય છે. ધર્મમ ચર, ધર્મનું આચરણ કરો એમ જો ઉપનિષદમાં કહેવાયું તો એ આપણે માનીએ છીએ, કારણ કે ઉપનિષદના ઋષિઓએ ધર્મનું આચરણ કર્યું છે અને પછી આ વાક્ય બોલવામાં આવ્યું છે. તો શ્રેષ્ઠ વ્યક્તિ જે છે, આદર્શ વ્યક્તિ જે છે, એ વ્યક્તિ જે પ્રમાણિત કરશે, એ જેને પ્રમાણ કહેશે, એ જેને યોગ્ય કે અયોગ્ય કહેશે, એ લોકોના અનુકરણનો આધાર બનશે. લોકો એનું જ અનુકરણ કરે. કોણે કહ્યું એ પ્રશ્ન જ ઊભો થાય કે અમુકે કહ્યું તો એમાં કંઈક સાર હશે. એને માનો, આપણે માનવું જોઈએ આપણે આ વાત. એટલે એને પ્રમાણિત કરવાની, પોતાના વ્યવહાર વડે આ વસ્તુ સિદ્ધ કરી છે, કારણ કે પ્રમાણ છે એ સિદ્ધ કરવા માટે જ હોય છે. પ્રમાકરણમ પ્રમાણમ, જ્ઞાનનું સાધન છે પ્રમાણ. એ તો પ્રમાણ ક્યારે બને? સત્ય હોય તો જ પ્રમાણ બને, એનું વાક્ય પ્રમાણ બને છે, કારણ કે એ આચરણ દ્વારા પ્રમાણિત થયેલું છે. તો શ્રેષ્ઠ વ્યક્તિઓએ પોતાના આચરણ દ્વારા જે કંઈ પ્રમાણિત કર્યું છે તે લોકોના માટે આદર્શભૂત છે, અનુકરણીય છે, લોકો એ પ્રમાણે ચાલશે. આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો ગાંધીજીની જેમ જીવન જીવતા થયા હતા એક સમયે. આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો શંકરાચાર્યજીએ ઉપદેશેલા વાક્યો પ્રમાણે પોતાનું જીવન ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે. તો જો તમારી અંદર જ્ઞાન આવ્યું છે ને, જો તમારામાં જ્ઞાન આવ્યું છે ને, તમે થોડુંક પણ જ્ઞાનનું આચરણ કરો છો તો પછી હું જ્ઞાની છું એવો અહંકાર કાઢી દઈને હું જે કરીશ તે લોકો પણ જોવાના છે, આ ધ્યાનમાં રાખીને અને લોકસંગ્રહ કહેવાય. તો પોતાના વાક્યને પ્રમાણિત કરીને ચાલવું એ પણ શ્રેષ્ઠ વ્યક્તિઓ માટે આવશ્યક છે. એટલે માત્ર કર્મ ન કરવા, નિષ્કામ કર્મ કરવા, આવી વાતનો ઉપદેશ, જ્ઞાનનો ઉપદેશ, સાચું જ્ઞાન આને કહેવાય, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ આવી કહેવાય, એ વાત તો છે, બરોબર છે. પણ આ તો લોક વ્યવહારની વાત છે કે સામાન્ય લોક વ્યવહારની અંદર શ્રેષ્ઠ માણસોનું સામાન્ય માણસો અનુકરણ કરે છે, અને એટલા માટે શ્રેષ્ઠ માણસે પણ સામાન્ય માણસોને આદર્શરૂપ બને એવા કર્મો નિયમિત રીતે અટક્યા સિવાય કરવા જોઈએ. એ જો કર્મ કરવાનું બંધ કરે, સંન્યાસી થઈને બેસી જાય તો લોકોને પણ એમ લાગે કામ જ કરવું જોઈએ આપણે, પણ એમ નહીં થાય, કારણ કે એ પોતાના આદર્શ બનાવે છે. હવે આનું ઉદાહરણ કૃષ્ણએ અર્જુનને આનું ઉદાહરણ આપવાનું છે. તો કૃષ્ણ બહુ સાદું સીધું પોતાનું જ ઉદાહરણ આપે છે કે તું જો કે મારે કંઈ કરવાનું શેષ છે, કંઈ પામવાનું બાકી છે? કૃષ્ણએ શું પામવાનું છે? કૃષ્ણ ભગવાન છે એ વાત માનો કે ભૂલી જઈએ આપણે થોડી વાર માટે, કૃષ્ણને ભગવાન નથી કહેવા.

પર્સનલ વ્યક્તિ કહીએ તો એક ગોવાળિયાનો છોકરો રાજા બને છે, પાંડવોનો મિત્ર બને છે, અષ્ટપટરાણીઓ પ્રાપ્ત થાય છે, દ્વારકા જેવું નગર સંપન્ન થાય છે, શું નથી? જે કઈ માણસે માણસ તરીકે ઉત્તમ માણસ તરીકે પ્રાપ્ત કરવાનું હોય તે બધું પ્રાપ્ત કરી લીધું છે અને આટલું બધું જ્ઞાન એનો ઉપદેશ કરી રહ્યા છે તો જ્ઞાનનો ભંડાર છે, ધનનો ભંડાર, જ્ઞાનનો ભંડાર, વૈભવનો ભંડાર, સચ્ચરિત્રનો ભંડાર, શું નથી? તો પછી મારે શું કરવાનું બાકી છે ભાઈ? શા માટે કઈ પણ કરવું જોઈએ? નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિશુલોકેશુ કિંચન, એ કહે છે કે પાર્થ ઉષ્મા શ્લોકમાં કહે છે ત્રીજા અધ્યાયના, શું કહે છે કે હે અર્જુન, મારે આ ત્રણેય લોકમાં કરવા જેવું કોઈ કામ હોય તો તે કશું બાકી નથી, બધું પ્રાપ્ય છે. કોઈ અનવાપ્ત એટલે કંઈક ન પ્રાપ્ત થયેલું, પ્રાપ્ત કરવાનું હોય એવું કશું શેષ છે બ્રહ્માંડમાં? નથી, બધું પ્રાપ્ત છે મને. અનવાપ્તમ અવાપ્તવ્યમ વા, અને છતાં એટલે માણસ કોઈ કર્મ કરે અને કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કરે, જેમ કે સામાન્ય જે વાત ચાલી રહી છે એની અંદર વિજય પ્રાપ્ત કરવા માટે થઈને અર્જુન કર્મ કરે આવી વાત કરતા હોઈએ, તો વિજય પ્રાપ્ત કરવાનો એને છે એટલે એના માટે એ પ્રાપ્તવ્ય છે. કૃષ્ણ માટે શું પ્રાપ્તવ્ય છે? એને શું પ્રાપ્ત કરવાનું શેષ છે? શું પ્રાપ્ત કરવાનું બાકી છે? અને લોકો ભગવાન કે એ કક્ષાએ એ પહોંચી ગયા છે તો એને પ્રાપ્ત કરવાનું કશું બાકી છે જ નહીં બ્રહ્માંડમાં. ત્રીસુ લોકેશુ, ત્રણેય લોકમાં એને પ્રાપ્ત કરવા જેવું કશું જ હવે બાકી નથી, તો પછી એને કર્મ શા માટે કરવા જોઈએ એવો પ્રશ્ન કોઈ કરે તો કૃષ્ણ કહે છે કે જો હું કર્મ કરું છું ને બધા, કેવું? તો કે આ તારા રથની આગળ બેસીને સારથીનું કામ કરું છું, આજની ભાષામાં કહીએ તો ડ્રાઈવર બનીને બેઠો છું. શું કરવા? લોક સંગ્રહ. મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, તું મને કશું દેવાનું નથી, મારે કશું તારી પાસેથી લેવાનું નથી, કઈ જ નથી. પણ મારું વર્તન જે છે, મારો વ્યવહાર જે છે એ લોકને માટે આદર્શ રૂપ બની શકે એનો મને ખ્યાલ છે. પેલું ઉદાહરણ આપ્યું, દાખલો આપ્યો. જો દાખલો બી આપ્યો તો કૃષ્ણે કોનો દાખલો આપ્યો? પોતાનો જ દાખલો આપ્યો. મારી સામું જો, મારે કોઈ કર્મો કરવાના શેષ નથી અને તોય હું નિરંતર કર્મની અંદર વ્યસ્ત છું, કર્મ કર્યા કરું છું. માનો કે હું કર્મ ન કરું તો યદિ હિ અયમ હમ ન વર્તેયમ, હું કર્મની અંદર વર્તન ન કરું. માનો કે મેં કર્મ કરવાના છોડી દીધા એટલે કે મારે કઈ કરવાનું જ નથી શેષ, હવે એક બાજુ શાંતિથી બેસી જવું. તો કે માનો કે એવું કર્મ ન કરું, પાછો એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે ત્યાં, અતંદ્રિતઃ, સહેજ પણ આળસ કર્યા વિના, સહેજ પણ ઢીલાશ ન રાખીને, જરાય ઢીલ રાખ્યા સિવાય સતત નિરંતર હું જો આ મારે કરવાના કર્તવ્યો કર્મો જે છે એ કર્મો જો હું માનો કે ન કરું તો શું થાય? તો કે લોકો તો મારી સામે જોઈ રહ્યા છે, એ લોકો એ જ આદર્શ લેશે. કયો આદર્શ લેશે? કે આ કશું કરતો નથી તો આપણે કશું કરવાની જરૂર નથી.

मम वर्तमानुवर्तन्ते मनुष्यः पार्थ सर्वशः। अर्जुन बधे बधा मनुष्यो मारू अनुवर्तन करवानो प्रयत्न करशे, आ कशु करता नथी, मारे कशु करवानो जरूर नथी। आगळ अनेक वार कहेवाई गयुं छे एम कर्म कयां तो के कर्तव्य कर्मो, जे तमारा भागे कर्तव्य तरीके मनुष्यना जन्ममां आवेला कर्तव्य कर्मो छे, ए कर्तव्य कर्मो एनी साथेना एनी साथे जोड़ाया सिवाय, एनी साथेना वळगण सिवाय, एनी साथेना अटैचमेंट सिवाय पण करवाना छे। ज्ञान प्राप्त थयुं छे एटले खबर छे के आ कर्मना फळनी साथे मारे कोई निस्बत नथी, खबर छे। અને એટલા માટે પ્રાપ્તવ્ય અને અપ્રાપ્તવ્ય એનો વિચાર આ ક્ષણે કરવાનો નથી, પણ જો કર્મ કરવાના હું છોડી દઈશ તો, પેલા લોકસંગ્રહની વાત છે, તો લોકો એ જ કરશે, એનું અનુવર્તન કરશે, એ પ્રમાણે કરશે। સારું જે કરેલું છે તે તો બધું ભૂલી જાય, પણ આ બધું યાદ રહે, કયું યાદ રહે કે આ પ્રમાણે કૃષ્ણએ કર્યું છે। આપણે એમ કરીએ છીએ, અનેક મહાપુરુષોના જીવન ચરિત્રોની અંદરથી સારી સારી વાતો છે, એમણે જે આચરણ કરેલું છે એનું અનુવર્તન તો કરીએ જ છીએ, પણ જો એમના વડે કોઈ ભૂલ થઈ હોય તો એનું પણ માણસો અનુવર્તન કરે, એટલે એને તો વધારે જાગૃત રહેવું પડે કે મારા વડે કોઈ અયોગ્ય અનુચિત ન થઈ જાય। અને અહીંયા અયોગ્ય કે અનુચિત એટલે શું, તો કે કર્મની અંદરથી વિરક્ત થઈ જવું, કર્મ ન કરવા। તો આની આ જ વાત કહે છે, જે વારંવાર કહી છે તે કે લોકોને ધ્યાનમાં રાખું, મારે કઈ પ્રાપ્ત કરવાનું નથી અને છતાં હું નિરંતર કર્મો કર્યા કરું છું, અને એ કર્મો કરવાનું જો હું છોડી દઉં, કર્મ કરવાના એટલે પાછા કેવા ખબર છે, અતંદ્રિતઃ, સાવધાનીથી, ચોકસાઈથી, શ્રેષ્ઠતા પૂર્વક કરવાના એટલે બરોબર કરવાના, કોઈ પ્રકારની એમાં તંદ્રા એમાં આળસ એ ના ચાલે, અતંદ્રિત થઈ અને કર્મો કરતા રહેવાની, સાવધાન રીતે કર્મની અંદર વર્તતા રહેવાનું। જો એ ન કરું તો બીજા લોકો એ જ રસ્તે ચાલશે, મહાજનો યે ન ગતસ્વ પંથાઃ, મોટા માણસો જે રસ્તા ઉપર ચાલ્યા હોય તે રસ્તા ઉપર ચાલવું, આવો ઉપદેશ છે, સરસ મજાની વાર્તા છે પંચતંત્રમાં। મહાજનો યે ન ગતઃ સપંથાઃ, મહાન માણસો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો, આવું બીજાઓ પણ ઉપદેશ આપીને કહેશે કે ભાઈ મોટા માણસોના રસ્તે ચાલો, તમારે શું કરવું ને તમારે શું ન કરવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય, ત્યારે તમારે જોવાનું શું કે આવી વખતે યોગ્ય માર્ગે કોણ ચાલ્યું છે। ઉપનિષદમાં કહ્યું છે, અથતે કર્મ વિચિકિત્સા વા વૃત્ત વિચિકિત્સા વા સ્યાત યે તત્ર બ્રાહ્મણ સંમર્શિનઃ યુક્તા આયુક્તા અલુક્ષા ધર્મ કામા સ્યુઃ તે તત્ર યથા વર્તેરં તથા તત્ર વર્તેથાઃ। તારા જીવનની અંદર જ્યાં બે રસ્તા આવ્યા કે એ વખતે શું કરવાનું, તો યોગ્ય માણસો, વિચાર કરીને ચાલનારા માણસો, ગીતાની ભાષામાં કહીએ તો શ્રેષ્ઠ માણસો જે રસ્તે ચાલ્યા છે તે રસ્તે ચાલવું। ઉપનિષદોમાં ગુરુ જે વખતે શિષ્યને વિદાય આપે છે એ વખતે આ કહે છે, બાકી બધું શાસ્ત્ર જ્ઞાન યાદ નહીં રાખીશ તો ચાલશે, પણ આટલું યાદ રાખજે તે તત્ર યથા વર્તેરન તથા તત્ર વર્તેથાઃ। તારા જીવનમાં જે વખતે દ્વિધા પેદા થઈ, શું કરવું ને શું ન કરવું એવું, એવી એક મહાન એની અંદર તું ફસાઈ ગયો, તો એ વખતે તારે શું કરવું જોઈશે, તો જે યોગ્ય માણસો જે છે, જે શ્રેષ્ઠ માણસો જે છે, વિચારીને કરનારા માણસો છે, જેમનું ચરિત્ર લોકો ઉદાહરણ રૂપે ટાંકે છે, એવા જે માણસો છે એ લોકો આવી વખતે કયા માર્ગ ઉપર ચાલ્યા હતા,

માર્ગ ઉપર ચાલવા, એ માર્ગ શ્રેષ્ઠ જ હશે. જો કૃષ્ણ કહે છે કે હું એ રીતે ન ચાલું તો લોકો મમા વર્તમાં, મારો જ વર્તમાં એટલે રસ્તો, મારા જ રસ્તાનું અનુસરણ કરશે, એ જ રસ્તે ચાલવા આવશે. એટલે લોકસંગ્રહ માટે થઈને, લોકોને માટે આદર્શ રૂપ બનવા માટે થઈને, લોકોને સાચો માર્ગ બતાવવા માટે થઈને પણ યોગ્ય માર્ગે ચાલવું પડશે, યોગ્ય માર્ગે ચાલવું પડશે. તું સામાન્યથી ઊંચે છે, શ્રેષ્ઠ છે, અને શ્રેષ્ઠ છે એટલે તું જે કરીશ તે બીજા લોકો કરશે, તે તેનું અનુસરણ કરશે, તે તેનું અનુકરણ કરશે. તું જે રસ્તે ચાલીશ તે રસ્તે ચાલશે, તો એ લોકો યોગ્ય રસ્તે ચાલે એ જોવા માટે પણ થઈને તારે પરિશ્રમ કરવો પડશે. અનેક વખત આવ્યું છે, માત્ર પોતાના માટે કંઈ કરવાનું છે જ નહીં તો બીજાઓ જે પાછળ આવી રહ્યા છે તે તો એ પ્રમાણે શ્રેષ્ઠ વ્યક્તિઓનું જે વર્તન હોય છે તે વર્તન સામાન્ય વ્યક્તિઓના માટે અનુકરણ કરવાની વસ્તુ છે, અને એટલા માટે થઈને શ્રેષ્ઠ વ્યક્તિઓએ પણ પોતાને જરૂર હોય કે ન હોય શ્રેષ્ઠ માર્ગે જ ચાલવું જોઈએ. અને એટલા માટે થઈને કામના હોય કે કામના ના હોય, કર્મ કરતા રહેવું એ એના માટે જરૂરી છે, અને યોગ્ય કર્મ કરતા રહેવું, કર્તવ્ય કર્મ કરતા રહેવું એ આ રીતે જરૂરી છે. કૃષ્ણ કહે છે કે ઉત્સિદે ઉત્સિદે યુરિમે લોકાન કુર્યામ કર્મ ચેદહમ. જો હું માનો કે કર્મ ન કરું, હું ભગવાન થઈને મૂર્તિ બનીને એક જગ્યાએ બેસી જઉં તો આપણે તો બનાવી દીધા છે, ભગવાનની મૂર્તિ બનાવીને સ્થાપી દીધા છે, આરતી ઉતારીને સંતોષ લઈ લઈએ છીએ, કારણ કે કશું કર્મ કરતા આપણને દેખાતા નથી, આપણે સાથે હોય તો દેખાય. કૃષ્ણની તો અર્જુનની તો સાથે છે. એ કહે છે કે જો હું ન કુર્યામ કર્મ ચેત, જો હું કર્મ કરવાનું છોડી દઉં, ન કુર્યામ ન કરું, તો શું થશે? આખું જગત નષ્ટ ભ્રષ્ટ થઈ જશે, બધા લોકો પોતપોતાની રીતે જેમ ભાવે તેમ વર્તતા થઈ જશે. એમની પાસે આદર્શ જ ના રહ્યો, સામે આદર્શ હોવો જોઈએ ને. અત્યારે આપણે કહીએ છીએ કે આ યુવાનોની સામે રોલ મોડેલ નથી, અથવા તો જે રોલ મોડેલ છે એ એવા રોલ મોડેલ છે કે જે તમને ખોટા જ રસ્તે લઈ જતા હોય. ફિલ્મના એક્ટ્રેસો ને એક્ટ્રેસો તમારા રોલ મોડેલ જો થઈ ગયા હોય તો તમે એની પ્રમાણે વર્તન કરવાના છો. તો તમારે તો રોલ મોડેલ બનવાનું છે ભાઈ, આદર્શ બનવાનું છે, કારણ કે લોકો એનું અનુકરણ કરવાના છે. આ વસ્તુ આજે પણ આપણને જોવા મળે છે. આજના યુવાનો કે આજની યુવતીઓ, એમની સામે આદર્શ રૂપે એમણે કોને કોને સ્થાપ્યા છે જરા વિચાર કરીએ તો આપણને ખબર પડે, કારણ કે એમની સામે આદર્શો ઉભા કરવામાં ગઈ છે એવો એક આક્ષેપ કરી શકાય. એમની સામે તો ફિલ્મના એક્ટરો છે, એમની સામે ક્રિકેટરો છે, છીછરા લોકો છે, તો એ છીછરું વર્તન કરશે. કૃષ્ણ કહે છે કે જો હું યોગ્ય કર્મ ન કરું, ન કરતો રહું સતત નિરંતર, તો આખું જગત નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, જગત ખતમ થઈ જાય. અને એ રીતે હું સંકર્પણાનો કરનારો બની જઉં, મેં જે નથી કર્યું તે કરનારો હું બની જઉં, સાંકર્ય, એકબીજાની સાથે ગૂંચવાઈ જવું, એને સાંકર્ય કહેવાય, શંકર કહેવાય. જેનાથી ના ગૂંચવાવું જોઈએ એની અંદર ગૂંચવાય એવું બની જાય. એટલે હું જો કર્મ ન કરું તો હું પોતે સાંકર્યનો કરનારો બની જાઉં, મારા કારણે સાંકર્ય પ્રવર્તમાન થાય, જગત ખતમ થાય.

0: જાય અને જગતમાં જે શંકર શરૂઆતમાં અર્જુન જ કહ્યું હતું કે જો આ યુદ્ધ કરીશું તો શાંકરીય ઉભું થશે, તો અહીંયા કહે છે કે શાંકરીય એમ ના ઉભું થાય, આમ ઉભું થાય શંકરપણું, બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, એકબીજાના રસ્તામાં ભળી જાય, ને ક્યાંથી ક્યાં, ને ક્યાંથી ક્યાં, ને ક્યાંથી ક્યાં, ભૂલભુલામણીમાં ફસાઈ જાય માણસો. એ ભૂલભુલામણી ના ફસાય એ માટે પણ મારે એમની સામે આદર્શ મૂકવો જોઈએ કે આની જેમ કરો. એટલે એમણે કહ્યું કે પોતાનું ઉદાહરણ છેલ્લા 3 શ્લોકો થી આપ્યું છે કે જો મારે કઈ કરવાનું નથી, એમ છતાં હું સતત કર્મ કરતો રહું છું, જો ન કર્મ કરું તો લોકો એ જ રીતે વર્તન કરશે, અને જો લોકો એ જ રીતે વર્તન કરશે તો આ જે સમાજ છે એ સમાજનો ધ્વંસ થઈ જશે, નષ્ટ ભ્રષ્ટ થઈ જશે, સંકરતા ઊભી થશે, અને એ સંકરતાનો કરનારો હું બની જઈશ જે હું નથી. એટલે આ પ્રમાણે કામ કરવું, કર્મ કરતા રહેવું જોઈએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા

માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે મલ્ટી ટેલેન્ટેડ વુમન એટલે કે કુસુમબેન રાવલ કેસી ડ્રેસવાલાને મળીએ. કેમ છો કુસુમબેન?
2: બસ એકદમ મજામાં.
1: કુસુમબેન, તમારા આ સ્ટ્રગલ લાઈફમાં અભ્યાસ ક્યાં સુધી આપે કર્યો છે?
2: મેં અભ્યાસ ડબલ બીએસસી બીએડ કર્યું છે. બીએસસી મેથ્સ સાથે અને ફિઝિક્સ સાથે કરેલું છે. એના પછી આફ્ટર મારા બે બાબાના બોર્ન પછી મેં બીએડ કર્યું અને મેં સિવિલ એન્જિનિયરિંગ પણ કર્યું છે. અને આઈસીઆઈસી પ્રુડેન્શિયલમાં મેં એઝ અ ટ્રેનર તરીકે ટ્રેનિંગ પણ લીધેલી છે અને એની ઈડાની એક્ઝામ પણ મેં પાસ કરેલી છે.
1: શું વાત છે, આપે ઘણો બધો અભ્યાસ કર્યો છે. આપ એક સ્ત્રી તરીકે જ્યારે આટલું બધું ખેડાણ કર્યું, આપની લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલો પણ આવી છે, તો એ કેટલી ઉંમરથી સ્ટ્રગલો કરવાનું આપે ચાલુ કર્યું અને ઘણી બધી ઘટનાઓ પણ એવી હશે કે જેનાથી આપને ઘણું બધું શીખવા મળ્યું છે, તો કેવો અનુભવ રહ્યો લાઈફમાં?
2: લાઈફમાં આમ તો જોવા જઈએ તો મેં મારી લાઈફ જ્યારથી મતલબ મેરેજ લાઈફ શરૂ કરી ત્યારથી એકદમ હેપી જ છું, પણ મારે સંઘર્ષ મારી જિંદગીના ભાગમાં ઘણો બધો આવ્યો છે. અને આમ જોવા જઈએ તો હું 28 વર્ષથી સતત સંઘર્ષ કરું છું એમ કહું તો પણ ખોટું નથી. પણ એ સંઘર્ષ કરતાં કરતાં મને આનંદ પણ થયો છે, કારણ કે સંઘર્ષની પાછળ મારું જે પરિણામ મને જોઈતું હતું એ મને પરિણામ એટલું સક્સેસ મળ્યું છે કે મને સંઘર્ષનું જરાય દુઃખ નથી, પણ એનું જે પરિણામ મળ્યું છે એને મને આનંદ વિશેષ છે.
1: કેસી ડ્રેસવાળા તરીકેની સફળતા મેળવવા પાછળની કોની પ્રેરણા અને કેવી રીતે આપને આ કેસી ડ્રેસ કરવાનું શરૂઆત કર્યું?
2: કેસી ડ્રેસવાળા કરવા પાછળની પ્રેરણાનું એક તમને થોડીક લાંબી કદાચ મારી વાત થશે, પણ એક બહુ જ એમ કે કેવું હતું કે મને કેન્સર હતું અને કેન્સર ડિટેક્ટ થયા પછી લગભગ 1.5 વર્ષ હું ઘરે બેસી રહી. તો પેલું મારું એક તો શિક્ષણનો જીવ અને કંઈક ને કંઈક સતત મેં પ્રવૃત્તિ મારી જિંદગીમાં, હું મેં કહ્યું ને કે ઘર્ષણ ખૂબ સંઘર્ષ ઉપર કર્યું છે, તો કંઈક ને કંઈક કરતી રહેતી. તો પછી મેં મારા મિસ્ટરને વાત કરી, મેં કીધું મને બેઠા બેઠા તો બહુ જ કંટાળો આવે છે, તો હું કંઈક એવું કરું કે જેથી મારે બહાર પણ ન જવું પડે ને હું ઘરમાં બેસીને કરી શકું. તો મને એક વિચાર આવ્યો એટલે મને કહે કે તારે શું કરવું છે. તો પછી એવામાં નવરાત્રિ આવી દીધી, તો મેં કીધું ચલો કંઈક નહીં, તો હું નવરાત્રિની અંદર મેં કીધું હું ચણિયા ચોળી ભાડે આપવાનું ચાલુ કરું એમ કે. તો અમે લોકો અમદાવાદ ગયા અને નવરાત્રિની હું લગભગ 16,000ની ચણિયા ચોળી એ વખત લઈ આવી. તો કોઈ પણ જાહેરાત કરશું નહીં તો મારા ત્યાંથી ચણિયા ચોળી લેવા તો કોઈ આવે નહીં. અને મને નથી ગરબાનો શોખ કે નથી મને ચણિયા ચોળી પહેરવી ગમતી. મારી લાઈફની અંદર કદાચ મેં ફર્સ્ટ ટાઈમ એ વખત હું શું કરતી કે શરૂઆતમાં આરતી ને બધું થતું ને એટલે હું ચણિયા ચોળી પહેરી અને ગરબામાં એક રાઉન્ડ મારતી, સરસ તૈયાર થઈને ચણિયા ચોળી સારી સારી લાવેલી. એટલે કોઈ મને પૂછે કે આ તમે ચણિયા ચોળી ક્યાંથી લાવ્યા, એટલે હું કહું હું ભાડે આપું છું. એમ કરતાં કરતાં પછી મારા ત્યાં કસ્ટમર બધા આવવા માંડ્યા, કારણ કે રોજ નવી ચણિયા ચોળી પહેરીને જતી. એટલે 2-3 દિવસમાં પછી બધાને ખબર પડવા માંડી કે ચણિયા ચોળી આ લોકો રાખે છે એમ કે. તો મારે ત્યાંથી મારે જે સ્ટુડન્ટ હતા એ પણ આવતા, અમારે સોસાયટીમાંથી બધા મારે ત્યાં ચણિયા ચોળી લેવા માટે આવતા. અને એમ કરતાં કરતાં પહેલા વર્ષે મેં 16,000ની ચણિયા ચોળી લાવી અને મને 16,000 રૂપિયા મળ્યા, તો મને એટલો બધો આનંદ થયો. તો મેં કીધું ચલો કંઈ નહીં, ચણિયા ચોળી મેં પણ પહેરી અને મારી ચણિયા ચોળીના પૈસા તો નીકળી ગયા. એના પછી અમે તરત જ નવરાત્રિ આપણું આ દિવાળી આવતી હતી, તો દિવાળી આવતી હતી એટલે પછી અમે લોકોએ વિચાર્યું કર્યું કે કંઈક આપણે કરીએ. તો દશેરો જે આવતો હતો તો દશેરાની અંદર પિનાકીનભાઈ ઓઝા હતા એમને અમે વાત કરી કે મારે આવું ડ્રેસનું અમે કર્યું છે તો તમે કંઈક અમને મદદરૂપ થાઓ. તો એમણે કહ્યું કે તમે રામ લક્ષ્મણના ડ્રેસ મને આપો. તો અમે લોકોએ જાતે મારા મિસ્ટરે સીવ્યા અને અમે રામ લક્ષ્મણના ડ્રેસ બનાવ્યા. અને એની અંદર જે બાળકો રામ લક્ષ્મણ બને એમ કે મેં ટોટલ 5 ડ્રેસ બનાવ્યા. પણ મારા દીકરાએ એ વખત એક ડ્રેગન બનાવ્યો હતો સરસ અંદર, ચાઇનીઝ ડ્રેગન. તો એ બધું થઈને અમને લગભગ 5,000 જેવું ભાડું આવ્યું, તો અમને બહુ આનંદ થયો. પછી મેં કીધું સારું આ તો સારો ધંધો કરવા જેવો છે કે આપણને આપણું મહિને આપણને 2-5,000 રૂપિયા મળી જાય, તો ચાલો ને. મેં કીધું મારા માટે, કારણ કે એ વખતે અમારી પરિસ્થિતિ પણ થોડીક ટફ હતી, તો મેં કીધું એટલું તો મારા માટે ઇનફ છે. અને મેં કીધું હું આ ચાલુ કરું તો મને મજા આવશે. અને આમ કરીને મેં ધીરે ધીરે પછી કોઈ સ્કૂલોની અંદર અમે કોન્ટેક્ટ કર્યા, થોડા થોડા ડ્રેસ બનાવ્યા, થોડા થોડા ડ્રેસ બજારમાંથી લાવ્યા. એમ કરીને અમે થેલો લઈને જતા 2 જણ અને ડ્રેસ લઈને અમે જતા, પછી સ્કૂલોમાં જઈને બતાવતા કે જો અમે આ રીતે ડ્રેસનું કર્યું છે, આ રીતે અમે આ પ્રકારના ડ્રેસ આપીએ છીએ. અને એમ કરતાં કરતાં પછી અમને કંઈક થોડા ઘણા ઓર્ડર મળ્યા, કારણ કે શરૂઆત હતી એટલે કોઈ અમારા પર ટ્રસ્ટ તો કરે નહીં કે આટલો મોટો ઓર્ડર કેવી રીતે આ લોકો કરશે. તો અમે સૌથી પહેલો ઓર્ડર મને ઉમિયા સ્કૂલની અંદરથી મળ્યો. તો ઉમિયા સ્કૂલની અંદર અમે બધું જ પેકિંગ વેકિંગ

નાખ્યું, અમે સરસ નવા ડ્રેસ પણ બનાવી દીધા. અને એ ડ્રેસ બનાવ્યા ને અને એમનો ફોન આવ્યો કે અમારે ડ્રેસ નથી લેવા, પહેલો જ ઓર્ડર અને ડ્રેસ નહીં. તો હું તો એકદમ થોડી નર્વસ થઈ ગઈ. મેં કીધું સાલું કીધું આપણે પહેલો જ ને આ ઓર્ડર, આપણે આટલી બધી, એક તો આપણે ગમે તેમ કરીને આપણે પૈસા ભેગા કરી અને આપણા ડ્રેસનું ચાલુ કર્યું અને પહેલો જ ઓર્ડર કેન્સલ. એટલે તમે વિચારો કે માણસ કેટલું નાસીપાસ થઈ જાય કે તમે પહેલો જ ધંધો તમે કરો ને તમારો પહેલો જ ઓર્ડર કેન્સલ થઈ જાય. તો પણ મારા

0: અમારું ફોર્મ એટલું બધું મોટું થઈ ગયું કે જે મેં કલ્પના પણ નથી કરી કે અત્યારે તમે કદાચ મારી પાસે ઓછામાં ઓછા 10-20 હજાર ડ્રેસ હશે. અને નવરાત્રની ચણિયાચોળીનું પણ મારે બહુ સારું ચાલે છે. લગભગ નવરાત્રિમાં તો એમ કહ્યું ને કે મારે ત્યાં લાઈન લાગે છે કે તમે લાઈનમાં ઉભા રહો ને તો જ તમારો નંબર આવે, અને એડવાન્સ બુકિંગ તમે મહિના પહેલાં કરાવ્યું હોય તો જ ચણિયાચોળી તમને મળે, નહીં તો મળે પણ નહીં. અને અત્યારે બહુ જ લગભગ ઉત્તર ગુજરાતની અંદર એમ કહીએ કે કેસી ડ્રેસવાળા એટલે પહેલા નંબરનું ફોર્મ કહેવાય છે. અને મને ખરેખર આનંદ થાય છે કે આ બધાની અંદર મને સૌથી વધારે સપોર્ટ મારા મિસ્ટર અને મારા દીકરાએ કર્યો છે.
1: તમારી સાથે તમારા મિસ્ટર અને તમારા દીકરાએ સપોર્ટ કર્યો, અને તમે જેમ વાત કરી એમ તમારું એક આરોગ્ય હેલ્થની રીતે પણ થોડુંક જ્યારે એવી ઘટના બની કે અચાનક તમારે એક કેન્સર પેશન્ટ તરીકેની જીવન લાઈફ જીવી પડી, ત્યારે એક સ્ત્રી તરીકે એવી સ્ત્રીઓને તમે શું માર્ગદર્શન આપો કે જે આવા એક સામાન્ય રોગના નામથી પણ ડરતી હોય છે, ત્યારે એ સ્ત્રીઓને કેવી હિંમત રાખવી જોઈએ?
0: શરૂઆતમાં મારી એક ફ્રેન્ડને આ રીતે થોડું કેન્સર થયેલું હતું તો હું એના સમાચાર પૂછવા ગઈ, અને મેં એને પૂછ્યું કે તને કેવી રીતે ખ્યાલ આવ્યો? એટલે એણે કહ્યું કે મને આ રીતે મને ખ્યાલ આવ્યો તો મને પણ ઘરે આવીને એમ થયું તો મેં ચેક કર્યું. તો મેં મારા મિસ્ટરને કહ્યું કે હું એમને છેલ્લું જ કહીશ, કદાચ મારા મિસ્ટરે મારાથી નહીં બોલાય કારણ કે મને પહેલેથી છેલ્લું જ કહું છું એટલા માટે. તો મેં છેલ્લુંને કહ્યું કે મને આવું કંઈક કેન્સર જેવું થયું છે. તો એમણે મને કહ્યું કે તને ખાલી વહેમ છે. પછી મેં ડૉક્ટરને બતાવ્યું, ડિટેક્ટ થયું, એના ત્રીજા દિવસે અમે ઓપરેશન કરેલું. પણ જે વખતે રિપોર્ટ આવ્યો ને એ વખતે મને એવું લાગ્યું કે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ છે, એવો અમને બંનેને અહેસાસ થયો. કારણ કે બે બાળકો મારા, અને મને એમ થયું કે મને કશું થઈ જશે તો આ લોકોનું શું થશે એમ. પણ પછી મને એમણે પણ મારા મિસ્ટરે લગભગ 1.5 વર્ષ જેવી મારી એટલી બધી સેવા કરી કે એમણે કંઈ પણ ધંધો કર્યો નહીં, બિલકુલ ઘરે બેસી રહ્યા દિવસ રાત મારી સેવા કરીને એમણે મને સ્વસ્થ કરી અને મને પ્રોત્સાહન આપ્યું. અને એવા જ ગાળામાં એક કદાચ વચ્ચે પોલિટિકલ વાત આવશે કે અમારા એક ગજેન્દ્રભાઈ હતા, એમણે મને એમ કહ્યું કે તમે થોડુંક પોલિટિક્સમાં જોઈન્ટ થાવ. તો મેં કહ્યું મારી તબિયતના કારણે હું નહીં થઈ શકું. પણ એમણે મને કહ્યું કે તમારી તબિયત આજીવન થોડી ખરાબ રહેશે, તો હું એમનો પણ એક આભાર વ્યક્ત કરું છું અત્યારે આગળ કે એમણે પણ મને પ્રેરક બળ આપ્યું. અને હું બીજી પણ લેડીઝને એવું કહું છું કે ખરેખર તમને આવો કોઈ રોગ થાય તો તમારે જરાય પણ ગભરાવાની જરૂર નથી. તમે મનમાં એના વિશે કંઈક વિચારો જ નહીં કે મને આ વસ્તુ થયું છે. એક વખત આપણને થયું હતું એમ વિચારવાનું, થયું છે વિચારવાનું જ નહીં. અને તમે એ વસ્તુને ભૂલીને જો કોઈ પણ કામ કરશો તો તમે 100% તમે આગળ વધી શકશો અને તમને એમાં સફળતા મળશે જ.
1: કેસી ડ્રેસવાળા સિવાય આપે જેમ લાઈફમાં આગળ પણ ઘણા બધા સ્ટ્રગલ કર્યા, તો એવા આપે જેમ કહ્યું કે કેન્ટીનમાં પણ મેં કામ કર્યું છે, તો એ બધું ક્યારે અને કયા સમયે કર્યું?
0: તો જો મેરેજ પછી અમે લગભગ કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે અમે લોકો અલગ રહેવા જતા રહેતા. એ વખતે મારી પાસે કશું જ નહોતું. એમ કહીએ તો ચાલ અમે પહેરેલા કપડે બે જણ ને મારો એક દીકરો મોટો હતો, અમે ઘરની બહાર નીકળી ગયા હતા. પછી અમે શરૂઆતની અંદર સિમેન્ટની ટાંકી, કુંડા અને જાળી એ અમારો મતલબ ફેમિલી બિઝનેસ હતો મારા મિસ્ટરના ઘરવાળા તરફથી. તો અમે એ ચાલુ કર્યું, અમે કુંડા એના ફરમાં લાવ્યા અને અમે ઓપન ટુ સ્કાય જગ્યાની અંદર અમે સિમેન્ટના કુંડા, જાળી અને આ બધું બનાવતા હતા. અને એમ કરતાં કરતાં પછી અમે અમારા બાજુમાં એક સુથાર હતો તો એ પલંગ બનાવતો, તો અમે એની પાસે પલંગ બનાવીને અમે પલંગની સ્કીમ ચાલુ કરી કે ભાઈ 1300 રૂપિયાની અંદર પલંગ, દર મહિને 100 રૂપિયા ભરવાના, એમાં જેને સ્કીમમાં પલંગ લાગે એને આપી દેવાનું. એટલે અમે થોડું એ ચાલુ કર્યું. એ દરમિયાન એમના એક મિત્ર છે રાજગોર સાહેબ કરીને, એમણે અમને એમ કહ્યું કે પોલિટેકનિક કોલેજની અંદર કેન્ટીન ચાલુ કરવાનું છે તો કે તમે આવો. તો પછી અમને કેન્ટીન અમને કોન્ટ્રાક્ટ અપાવ્યો. તો લગભગ મેં અમે 5-7 વર્ષે કેન્ટીન ચલાવ્યું અને કેન્ટીનનો પણ મને બહુ સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી શું કે મારો મેં હોબી મારી કુકિંગ છે જ નહીં, પણ આ બધું કરતાં કરતાં કરતાં મારી હોબી કુકિંગ થઈ ગઈ કે મને રસોઈનો પણ મને જોડે જોડે શોખ બનાવવાનો, અલગ અલગ ડિફરન્ટ બનાવવાનો શોખ થઈ ગયો. એ સિવાય પછી અમે વિદ્યા મંદિર સ્કૂલની અંદર પણ અમે કેન્ટીન ચાલુ કરી. તો મેં વિદ્યા મંદિર સ્કૂલની અંદર પણ 1-1.5 વર્ષ જેવી કેન્ટીન ચલાવી. એના પછી પાછું વળી મેં વિદ્યા મંદિરમાં પાછી જોબ જોઈન્ટ કરી, વળી પાછી છોડી, પછી આઈસીએસસી પ્રુડન્શિયલમાં મેં જોબ જોઈન્ટ કરી, એ છોડી, અને એના પછી થોડુંક હું પોલિટિકલ ક્ષેત્રે આગળ આવી છું.
1: હવે જે આ કેસી ડ્રેસવાળા છે એ સિવાય આપ આગામી એવું સ્ત્રીઓ માટે એક સ્ત્રી તરીકે એવું કોઈ નવો પ્રોજેક્ટ કે એવું કંઈ વિચારી રહ્યા છો કે જે માટે તમારે કરવાની ઈચ્છા હોય?
0: કેસી ડ્રેસવાળા સિવાય મેં ગયા વર્ષથી એક મારું રંગોલી સ્કૂલ કરીને પાલનપુરની અંદર ગણેશપુરામાં મેં ચાલુ કર્યું છે. એ ચાલુ કરવા પાછળનો પણ મારો થોડો હેતુ એવો જ હતો કે ત્યાંના બાળકોને આપણે એકદમ સારું શિક્ષણ આપી શકીએ. કારણ કે ગણેશપુરા એટલે આમ તો વિલેજ એરિયા ટાઈપ જ છે, ત્યાં આગળ આવું સારું શિક્ષણ જલ્દી મળતું નથી. તો એ ચાલુ કર્યું. તો એના બહાને મારે 5-7 બહેનોને હું મારા ત્યાં જોબ આપી શકું. અને મારું આગામી એવું છે કે ભગવાનની જો મહેરબાની હોય ને મારી પાસે થોડી ઘણી, હું એટલી મતલબ આર્થિક રીતે જો સ્ટ્રોંગ થઈ જાઉં તો મારે કંઈક એવું ચાલુ કરવું છે કે હું બહેનોને શોર્ટ ટાઈમની અંદર એમ કે કંઈક એવું આપણે એમને ટ્રેનિંગ આપીએ કે એનાથી એ લોકો પોતાનું જીવન ગુજારી શકે. કારણ કે મેં જે જિંદગીમાં મેં તકલીફ મને જે પડી છે અને મને જે લોકોએ મદદ કરી છે એ લોકોને હું હંમેશા યાદ રાખીશ. તો મને પણ એવું થાય છે કે આવી કોઈ તકલીફવાળી બહેનો હોય તો હું એમના માટે થઈને કંઈક કરું. તો મારી દાખલા તરીકે

0: એક એસી ડ્રેસ વાળા છે તો ત્યાં આગળ અમે સિલાઈનું કામ પણ એને આપી શકીએ. અમારે કંઈક ચણિયા ચોળી પર ટાંકવાનું કામ છે તો અમે એ પણ આપીએ છીએ, તો એવું પણ આપી શકીએ. હાલમાં પણ એવું છે કે મારે ત્યાં એસી ડ્રેસ વાળા છે ને તો અમારા કપડાં અમે રોજ વોશ કરાવીએ છીએ, તો બે બહેનો છે ડેલી અમારાથી કપડાં ધોવા લઈ જાય છે. એટલે મને એક આનંદ થાય છે કે ચલો મારા કામની સાથે સાથે એ લોકોને પણ કામ મળે છે. તો હું મારો વિચાર છે કે મારે એક ભાઈ સાથે હાલ વાતચીત ચાલુ છે કે મારે કંઈક એવું ચાલુ કરવું છે કે નાનું નાનું ઉદ્યોગ જેવું કે જેનાથી બહેનોને રોજી રોટી મળી રહે જરૂરિયાતમંદ બહેનો.
1: સરસ. આપે જેમ કહ્યું કે પરિવારમાં અને શૂન્યમાંથી સર્જન કર્યું હોય તો એક આપ એવી સ્ત્રી છો, તો એવી સ્ત્રીઓને પણ આપ એવું માર્ગદર્શન આપી શકો કે જેમણે મેરેજ લાઈફ પછી કદાચ એમના કોઈ શોખ હોય અથવા એમનો કોઈ અભ્યાસ હોય એ છોડી દીધો હોય, મોસ્ટઓફલી એવું બનતું હોય છે કે હવે કંઈ કરવું નથી, તો તમારી વાત પરથી એ વાત ચોક્કસ સાબિત થાય છે કે તમારા પરિવારે તમને સપોર્ટ કરીને આગળ વધાર્યા છે. તો આપ આપના પરિવારથી અને આપના પરિવાર થકી જ આગળ છો. એવી સ્ત્રીઓને આપ શું કહેશો કે ખરેખર લાઈફમાં ઘણા બધા પડકારોને ઝીલવા અને આગળ વધવું તે માટે?
0: મોટાભાગે કેવું થતું હોય છે કે સ્ત્રીના મેરેજ થાય ને એટલે એના અમુક શોખ મરી જતા હોય છે. પણ એમ થાય કે ચાલો સાસરામાં જઈશ તો મારા હું કહીશ તો આ કરશે કે નહીં કરે. પણ પહેલું સ્ત્રી તરીકે હું એવું કહું છું કે જો તમે સાસરાને સાસરું નહીં સમજીને પોતાનું ઘર સમજો, તમે જેવી રીતે મમ્મી પપ્પાને કહી શકો કે મારે આ કરવું છે, ભાઈ બહેનને કહો કે મારે આ કરવું છે, તો એવી રીતે મેં મારા ફેમિલીની અંદર મેં વાત કરી કે મને આટલો આટલો શોખ છે, મારે આ કરવું છે, મારી ફેમિલીએ મને હંમેશા સપોર્ટ કર્યો છે. તો એક અત્યારના જમાના પ્રમાણે હું એમ કહું છું કે સ્ત્રી તરીકે જો આપણે ફેમિલીને આપણી આપણે જે રીતે પિયરમાં આપણે જેવી રીતે બધું કહી શકતા હોય એ જ રીતે જો સાસરાને પણ આપણી ફેમિલી ગણીને આપણે ચાલીએ તો 100% સાસરાવાળા પણ આપણને દીકરી ગણીને આપણી બધી જ મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આપણને 100% સપોર્ટ કરે છે. તો એમાં આપણે પણ થોડોક આપણો રોલ પણ એક સ્ત્રી તરીકે એવો હોવો જોઈએ કે જેથી એ લોકો આપણને ગમે ત્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં આપણે ક્યાંક જઈએ તો આપણે ઘર પણ એ લોકો થોડુંક આપણને ઘરમાં પણ મદદરૂપ થઈ શકે.
1: ખરેખર આપના પરિસંવાદથી ઘણી બધી સ્ત્રીઓને સારું માર્ગદર્શન મળી રહેશે. તો આ હતા કુસુમબેન રાવલ, કેસી ડ્રેસવાળા અને તેમનું મલ્ટી ટેલેન્ટેડ આપણે અત્યારે જોયું. થેન્ક યુ સો મચ.

ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 FM.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. લાસ્ટ ટાઈમ આપણે હતા જયપુરની સફર પર. હા, રાજસ્થાનની સફર ચાલી રહી છે અને એમાં આપણે જયપુરના અલગ અલગ સ્થળો વિશે માહિતી મેળવી. મેળા અને ઉત્સવો વિશે હવે આપણે જાણીશું. મકર સંક્રાંતિ, શ્રદ્ધાળુઓ ગલતાજીના કુંડમાં પવિત્ર ડૂબકી મારે છે. તે દિવસે પતંગ ઉડાવવાની સ્પર્ધાઓ પણ યોજાય છે અને જયપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. એલિફન્ટ ફેસ્ટિવલ માર્ચ એપ્રિલમાં જે આવે છે. સિટી પેલેસ કોમ્પ્લેક્સમાં આવેલા ચૌધમ સ્ટેડિયમમાં રંગોત્સવ, હોળીના દિવસો દરમિયાન આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગંગોર માર્ચ એપ્રિલમાં આવતો આ તહેવાર રાજસ્થાનનો ખૂબ મહત્વનો ઉત્સવ છે. આ સમય દરમિયાન મહિલાઓ શિવ અને તેમના પત્ની પાર્વતીની પૂજા કરે છે. જયપુરમાં પ્રાણીઓ દ્વારા ખેંચાતા વાહનો, રથો, સંગીતકારો અને સાજિંદાઓ, પહેલવાનો, રમતવીર અને કુશ્તીબાજો સાથેની ગૌરી એટલે કે દેવી પાર્વતીની સોના અને રૂપાની પાલખી સાથે પરંપરાગત રંગબેરંગી સવારી કાઢવામાં આવે છે. સવારી સિટી પેલેસની જનાના દેરીથી નીકળે છે અને ત્રિપોલિયા બજાર, ગંગોરી બજાર, ચૌધન ફરે છે. છેલ્લે તાલ કટોરા સરોવર પર સંપન્ન થાય છે, જ્યાં દેવીની મૂર્તિને સરોવરમાં ડૂબાડી દેવામાં આવે છે. તીજ જુલાઈ અને ઓગસ્ટમાં આવતું પર્વ, વર્ષા ઋતુનું આગમન અને શિવ પાર્વતીનું ભેટો એ આ પ્રસંગનું મહત્વ છે. પરણેલી મહિલાઓ તેમના પતિઓના દીર્ઘાયુષ માટે અને સુખ સંપન્ન જીવન માટે સારો જીવનસાથી મળે તે માટેની પ્રાર્થના કરે છે. આ સમય દરમિયાન ગંગોરી જેવી જ એક સવારી સિટી પેલેસમાંથી કાઢવામાં આવે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હવે જયપુરની આસપાસ ફરવા જવાના છીએ. જયપુરની આસપાસ સૌ પ્રથમ આપણે જાણીશું અંબર. જયપુરનો જન્મ થયો તે પહેલા લગભગ 6 સદીઓથી જૂના ઘુંઘાર રાજ્યના કચ્છવાહોનું આ પાટનગર હતું. અંબર કિલ્લો ઉબડખાબડ ટેકરીઓની હારમાળાની ઉપર આવેલો છે, જ્યાંથી જયપુર દિલ્હી ધોરીમાર્ગ જોઈ શકાય છે. કિલ્લો રાજપૂત અને મુસ્લિમ શૈલીના બાંધકામના મિશ્રણનો સુંદર નમૂનો છે. તેના સપાટ કોટરાંગ અને સુંદર મહેલો માટે જાણીતો છે. મૂળ મહેલ માનસીએ બંધાવ્યો હતો, જ્યારે તેની પછી શાસકોએ પોતપોતાના ખ્યાલ પ્રમાણે તેનો વિકાસ કરવામાં તેમનો ફાળો આપ્યો. ભવ્ય અંબર મહેલમાં આગળ પડતો પ્રવેશ દરવાજો, જે ગણેશ પોળને નામે જાણીતો છે, ત્યાંથી જવાય છે. આગળ આપણે આ જ કિલ્લા વિશે જાણીશું, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો ભાઈ, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આ આપણે વાત કરી રહ્યા હતા અંબર કિલ્લાની. તેમાં ભવ્ય ઓરડાઓ, સમિયાણા, બગીચા અને મંદિરો છે, જે રાજા માનસિંહ, મિર્જા રાજા જયસિંહ અને સવાઈ જયસિંહે લગભગ 2 સદીઓના સમયગાળામાં બંધાવ્યા હતા. અહીં મુખ્ય જોવાલાયક સ્થળો છે દિવાની આમ, સુખનિવાસ, જય મંદિર, શીશ મહેલ અર્થાત અરીસાઓનો મહેલ, દિવાની ખાસ અને જસ મંદિર વગેરે. સિંધપોળની બાજુમાં જ આવેલું પવિત્ર શીલા માતાનું મંદિર દેવી શીલા માતાને સમર્પિત કરવામાં આવ્યું છે, જે શાહી કુટુંબના કુળદેવી છે. જગત શિરોમણી મંદિર, સુંદર કોતરણીવાળું આ મંદિર અંબર પેલેસની નીચે આવેલી ટેકરીઓ પર આવેલું છે. તેમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે અને ભારતીય મંદિર સ્થાપત્યોમાં તેની ગણના સુંદર મંદિર તરીકે થાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. જયગઢ. ઊંચાઈ પર આવેલા આ લશ્કરી કિલ્લા પરથી મહેલો અને જૂનું શહેર અંબર જોઈ શકાય છે. તે મહારાજા જયસિંહ બીજાએ 1726માં બંધાવ્યું અને તે મધ્યયુગી ભારતના બહુ થોડા લશ્કરી કિલ્લાઓમાંનું એક છે, જે લગભગ જેમનો તેમ આજે પણ સચવાઈ રહ્યો છે. તેના ખરબચડા પંચકોણ બુરજની અંદર બગીચા અને મહાલયો છે. જય બાન જગતની પૈડા પર ચાલતી તોપ અહીં મૂકવામાં આવી છે. બંદૂકની નળી 25 ફૂટ લાંબી છે અને પૈડાનો વ્યાસ 9 ફૂટનો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, હજુ બીજા ઘણા સ્થળો વિશે આપણે

હેલો ભાઈ, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હતા જયપુરની સફર પર અને હમણાં આપણે જયપુરની આસપાસ કયા સ્થળો આવેલા છે એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ. મહરગઢ જયપુર શહેરનું રક્ષણ કરતું આ ત્રીજું ટેક્સ શિખર છે. 1734માં સવાઈ જયસિંહે તે બંધાવ્યું અને પછી સવાઈ રામસિંહે તેમાં વધારો કર્યો. આ નાનકડું ગામ મનમોહક કોતરણીવાળા જૈન મંદિરો અને ધ્વસ્ત થયેલા મહેલો માટે પ્રખ્યાત છે. તે હાથ છાપકામવાળા કપડાં અને હાથ બનાવટના કાગળો માટે પણ જાણીતું છે. સમૂડ આ વિલક્ષણ ગામ નથવન કુટુંબના સમૂડ મહેલ માટે જાણીતું છે. આજે એ શાહી નિવાસસ્થાનો એટલે કે હેરિટેજ હોટેલ છે. બીજા આકર્ષણો છે સમૂડ ઉદ્યોગ અને સમૂડ હવેલી. આપણે હજુ ખરીદી માટે કયા સ્થાનો ફેમસ છે એના વિશે પણ જાણવાનું છે, પરંતુ તમે ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. જયપુરની આજુબાજુ ખરીદી માટેના કયા સ્થાનો પ્રખ્યાત છે? હસ્તકલાના આ શહેરમાં ખરીદી એ દૂરની વાત છે અને અહીંના ચક્કા જામ બજારમાં ચોમેર ફરીને તપાસ કરવી એ પોતે જ એક અનોખો અનુભવ છે. જોહરી બજાર નંગો અને અલંકાર અને એ બધા જ પ્રકારના ધાતુના ઘરેણા માટે જાણીતું છે. ઉપરાંત બાંધણી માટે લટાર મારવી પણ ગમે. બાપુ બજાર અને નહેરુ બજાર કાપડ, સ્થાનિક સુગંધી દ્રવ્યો અને ચામડાની વસ્તુઓ માટે જાણીતું છે. મિર્ઝા ઇસ્માઇલ રોડ મુખ્ય રસ્તો બાટિક અને ઘરેણાની દુકાનોથી ભરચક છે. ત્રિપોલિયા બજાર કાપડ, વાસણો, લોઢાની વસ્તુઓ, તાંબાની ચીજો, શેતરંજી, રગ, રાચરચીલું, બનાવટી તકલાદી ઘરેણા અને બીજી અનેક વસ્તુઓ માટે જાણીતું.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન મનિહારોન કા રસ્તા. લાખની બંગડીઓ અને અન્ય ચીજો માટે પ્રખ્યાત છે, જેને ત્રિપોલિયા બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કિશનપોર બજાર એ લાકડાનું રાચ રચીલું અને બાંધણી માટે પ્રખ્યાત છે. ખજાના વાલો કા રસ્તા સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. બારી ચોપર, જયપુરી રજાઈઓ, લાખની બંગડીઓ, ગ્રામીણ ઘરેણા, ચામડાની ચીજો માટે પ્રખ્યાત છે. અને આગળ છે અચરોલ હાઉસ, સુભાષ ચોક, ગાલીચા, શેતરંજી વગેરે માટે પ્રખ્યાત છે. તો તમે ક્યારે જયપુર જાઓ તો જયપુરની આજુબાજુ આવેલા સ્થળો વિશે જાણવાનું ભૂલતા નહીં અને ત્યાં જવાનું પણ ભૂલતા નહીં. અને સાથે ખરીદી કરવી હોય તો આ માહિતીને નોટ જરૂરથી કરી રાખજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

சாரிஜி பிரியங்கா அண்ட் யூஆர் லிஸ்னிங் ரேடியோ பாலம்போ 90.4 எஃப்எம். நவராத்திரி ஆவி கைச்சு லிஸ்னர்ஸ், அப்படி மஸ்த் மஜானி நவராத்திரி આપણા ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર આવી ગયો છે. નવરાત્રિ એટલે માત્ર 9 દિવસનો તહેવાર નથી, નવરાત્રિ એટલે ભક્તિનો ઉત્સવ, શક્તિનો ઉત્સવ, સંસ્કૃતિનો ઉત્સવ અને સૌથી ખાસ આપણા ગુજરાતની ઓળખનો ઉત્સવ. એક વાત કહો, નવરાત્રિ શરૂ થાય એટલે ઘરમાં સૌથી પહેલાં શું થાય? મમ્મી કહે આ વખતે બહુ સાદાઈથી નવરાત્રિ કરીશું અને પછી માર્કેટમાંથી ચાર ચણિયા ચોળી છોડી ન શકાય એવી બંગડીઓ, મેચિંગ ચણિયા, બે જોડ બુટ્ટી અને નવો મોબાઈલનો કવર આવી જાય. અને પપ્પા બિલ જોઈને કહે આ નવરાત્રિ આખા વર્ષનું બજેટ છે, ત્યારે મમ્મી જવાબ આપી દે માતાજીની કૃપા હશે તો થઈ જશે. અને મિત્રો, ગરબા રમનારાઓની પણ વાત જ અલગ હોય છે. કેટલા લોકો ગરબામાં સરસ એવા પગલાં લે છે, જાણે જન્મથી ઢોલના તાલ ઉપર ના ચાલતા હોય, જ્યારે આપણા જેવા તો એક સ્ટેપ શીખે ત્યાં ગીતના બે ત્રણ અંતરા પૂરા થઈ ગયા હોય. પણ યાદ રાખજો, ગરબામાં પડેલા ખોટા પગ એ ચાલે, પણ કોઈના પર પગ મૂકીને માફી માંગવાનું ભૂલશો નહીં. મારા જેવાને તો એવું બહુ થાય, કારણ કે ગરબાની અંદર આપણે એક રાઉન્ડ રમતા હોય અને વચ્ચે બે ચાર જણા એવા હોય કે તરત જ એ સ્ટેપ બદલી દે, એટલે આપણને એ સ્ટેપ શીખતા શીખતા તો વાર જ લાગી જાય. તમારી જોડે એવું થાય છે કે નહીં? ગરબાનું સાચું સૌંદર્ય મોંઘા કપડાં નથી, પણ આપણા ચહેરાનો આનંદ છે. તમે કેટલા સુંદર દેખાવ છો એના કરતાં તમે કેટલા પ્રેમથી બીજા સાથે જોડાવ છો ને, એ મહત્વનું છે. નવરાત્રિ આપણને મા અંબાની શક્તિ યાદ અપાવે છે. મા દુર્ગાના વિવિધ સ્વરૂપો આપણને શીખવે છે કે જીવનમાં પ્રેમ જરૂરી છે, હિંમત જરૂરી છે અને અન્યાય સામે ઊભા રહેવાની એ શક્તિ જરૂરી છે. તો આજે એક નાનકડો સંકલ્પ કરીએ, 9 દિવસ સુધી કોઈની મજાક નહીં ઉડાવીએ, કોઈનું અપમાન નહીં કરીએ અને કોઈના ચહેરા ઉપર સ્મિત લાવીશું. તો ચાલો ગરબાના રંગે રંગાઈ જઈએ. તમારા મનપસંદ ગરબાનું ગીત વગાડવાનો સમય આવી ગયો છે. તો શું વાત છે મિત્રો, ઘરમાં હોય ને તો પણ બે તાળી પાડી લેજો, કારણ કે આનંદ માણવાનું સૌથી મોટું મેદાન એ આપણું દિલ હોય છે. હું છું આરજે પ્રિયંકા અને મળું છું નાનકડા વિરામ બાદ.

તમે વાત કરી રહ્યા હતા ગરબાની, નવરાત્રિની, અને તમારી માટે એવી વાતો લઈને આવી છું ને કે તમને નવરાત્રિમાં મજા આવી જશે. નવરાત્રિની તૈયારીમાં ગરબા શીખવા કરતાં સૌથી વધુ મહેનત કોના ઉપર થાય છે ખબર છે તમને? કપડાં પસંદ કરવામાં. છોકરીઓ પાસે પહેરવા માટે કંઈ જ હોતું નથી. જ્યારે કબાટ ખોલો ત્યારે એવું લાગે કે આખા કબાટ એક કપડાનું બજાર છે. એક ચણિયાચોળી માટે આજકાલ એને એક ફોટા બનાવવા માટે, એક ફોટોઝ માટે, એક રીલ બનાવવા માટે આપણે કેટલી મથામણ કરવી પડે છે. અને છોકરાઓની વાત જ અલગ છે. હું તો સાદો કુર્તો પહેરીને જઈશ ને તો બી ચાલશે. પછી મિત્રોનો ફોટો જોઈને કે ભાઈ તારી આ જેકેટ ક્યાંથી લીધી હતી? પેલા જૂતાની લિંક મોકલ ને અને પેલી ઘડિયાળ પણ. અને છોકરાઓ તો એકબીજાના કુર્તા બી લઈ લે. આ છે નવરાત્રિનું ફેશન ઇકોનોમી. અને મિત્રો, નવરાત્રિમાં સૌથી મોટો પ્રશ્ન કયો હોય છે ખબર? આજે કયા રંગના કપડાં પહેરવાના? આજકાલ તો જે ગરબાના ગ્રાઉન્ડ્સ હોય છે ને ત્યાં અલગ અલગ રંગના ડ્રેસ કોડ રાખે છે આ લોકો, કે પહેલા દિવસે વ્હાઈટ, બીજા દિવસે રેડ, ત્રીજા દિવસે પિંક. અને અમારા જેવા લોકો હોય ને એમની જોડે તો આવી રીતે ડ્રેસ કોડ પ્રમાણે કદી કપડાં જ ના હોય. એટલે આપણે વિધાઉટ ડ્રેસ કોડ એન્ટ્રી મારીએ જ્યારે ગરબા ગ્રાઉન્ડમાં, ત્યારે લોકોના અટ્રેક્શનનું કારણ બની જઈએ. આ નવરાત્રિ આપણે બધી વાતોને સાઈડમાં મૂકી પરંપરાગત કપડાં પહેરવાનો આનંદ, પોતાની સંસ્કૃતિને જીવતી રાખવામાં છે ને એના ઉપર ધ્યાન આપીએ. હસ્તકલા, કચ્છી કામ, ભરતકામ, આભલા અને ગુજરાતી વસ્ત્રો પાછળ આપણા કારીગરોની મહેનત છે. અને એ ચણિયાચોળીઓ યાદ કરો જે આપણને ગુજરાતીની ઓળખ આપે છે. આ નવરાત્રિમાં એક સ્થાનિક કારીગર પાસેથી કંઈક ખરીદવાનો પ્રયાસ કરજો. કદાચ તમારું એ નાનકડી ખરીદી એ કોઈ પરિવારની ખુશી બની જશે. હા, ફેશન કરો, રીલ્સ બનાવો અને ફોટોઝ પણ ક્લિક કરો, પણ સાથે સુરક્ષાનું ધ્યાન રાખો. અને હવે એક

તમે નવરાત્રિમાં સૌથી વધારે પૈસા ક્યાં ખર્ચો છો? કપડામાં, જ્વેલરીમાં, ખાવા પીવામાં કે પાસમાં? તો મને જરૂરથી કહેજો અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

લિસનર્સ, ક્યારેય આપણે નવરાત્રિને માત્ર ગરબા, કપડાં, ફોટોઝ, મોજ મસ્તીનો તહેવાર માની લઈએ છીએ, પણ નવરાત પાછળ એક સુંદર વિચાર છે. નવરાત્રિ એટલે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવાનો અવસર. મા દુર્ગાની શક્તિ આપણને યાદ અપાવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ને તો હારીને ડરીને બેસી નહીં જવાનું, પણ હિંમતથી આગળ વધવાનું. મિત્રો, શક્તિ એટલે તાકાત નહીં, પોતાની વાત સાચી રીતે રજૂ કરવાની હિંમત પણ શક્તિ છે. કોઈ દુઃખી હોય ત્યારે એને સાંત્વના આપવી ને એ પણ શક્તિ છે. ખોટું થતું હોય ત્યારે યોગ્ય અવાજ ઉઠાવવો એ પણ શક્તિ છે. સૌથી મહત્વની વાત, પોતાના મનમાં રહેલા ક્રોધ, ઈર્ષા, અહંકાર અને નકારાત્મક વિચારો સામે લડવું એ પણ લડાઈ છે. આપણે માતાજીને ઘણી પ્રાર્થનાઓ કરીએ છીએ, કોઈ પરીક્ષામાં સફળતા માંગે, કોઈ નોકરીમાં માંગે, કોઈ પરિવારની ખુશીમાં માંગે, પણ ક્યારેય આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં, મને એટલી શક્તિ આપજે કે હું મુશ્કેલીમાં તૂટી ન પડું, મને એટલી સમજ આપજે કે સફળતા મળે ને ત્યારે હું અહંકારી ન બનું, મને એટલું મોટું હૃદય આપજે કે હું બીજાના સુખમાં ખુશ થઈ શકું. નવરાત્રિની ભક્તિ ત્યારે વધારે સુંદર લાગે છે જ્યારે આપણા વર્તનમાં પણ સારા ગુણ દેખાય. મંદિરમાં દીવો પ્રગટાવીએ તો પણ આપણા શબ્દથી કોઈના દિલમાં અંધકાર ન ફેલાવીએ. માતાજીને ફૂલ ચડાવીએ તો આપણા જીવનમાં પ્રેમના ફૂલ પણ ખીલવીએ. ગરબામાં તાળી પાડીએ ને કોઈને મુશ્કેલ હોય ને ત્યારે મદદ માટે હાથ પણ લંબાવીએ. આ નવરાત્રિ ચાલો એક નાની શરૂઆત કરીએ. રોજ એક સારું કામ કરીએ, કોઈ વૃદ્ધને મદદ કરીએ, કોઈ બાળકને પ્રોત્સાહન આપીએ, ઘરમાં પરિવારમાં પ્રેમથી વાત કરીએ અને કોઈને માફ કરી દઈએ. કારણ કે સાચી ભક્તિ માત્ર શબ્દોમાં નહીં પણ આપણા કર્મોમાં દેખાય છે. તો ચાલો હવે માતાજીની ભક્તિમાં મન જોડીએ અને એક સુંદર મસ્ત મજાનું ગીત સાંભળીએ. હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ.

નવરાત્રિ એક એવું સ્થળ કે જ્યાં અજાણ્યો માણસ બી 5 મિનિટમાં તમારો મિત્ર બની જાય, અને એ છે ગરબાનું મેદાન. પણ અહીં કેટલીક ખાસ પ્રકારની પ્રજાતિઓ આપણને જોવા મળે છે. પહેલી પ્રજાતિ ગરબા એક્સપર્ટ. આ લોકોના પગલાં એટલા પરફેક્ટ હોય ને કે બાજુમાં ઊભા રહીને આપણે નાચીએ ને ત્યારે આપણને એવું લાગવા લાગે કે ગરબા રમવા આવે છે કે પરીક્ષા આપવા. બીજી પ્રજાતિ ફોટોગ્રાફર. અરે ગરબા રમવા આવે એના કરતાં દર 10 મિનિટે કહેતા હોય એક ફોટો લઈને આ લાઇટમાં સારો

પોઝમાં સારો આવશે. આ બાજુથી સારો આવશે. ત્રીજી પ્રજાતિ ખાવાના શોખીન. એમનો આખો પ્લાન રેડી હોય, પહેલાં નાસ્તો, પછી ગરબા, ફરી નાસ્તો. એમના નવરાત્રિનું એક જ સૂત્ર હોય, ગરબા તો બહાનું છે, ખાવાનું મેઇન કામ છે. જોકે હું બી આ જ પ્રજાતિમાં આવું છું. ગરબા રમતા રમતા જ્યારે આપણે ગોળ ગોળ ફરતા હોય ને, ત્યારે અમુક વાર એવું બને છે કે જે દિશામાંથી શરૂ કર્યું હોય ને એ દિશાની તો બહાર જ નીકળી ગયા હોય. આપણે એક તરફ, આપણો મિત્ર બીજી તરફ, અને બંનેના ચહેરા, આપણું ગ્રુપ ક્યાં ગયું? પણ આ મસ્તીની વચ્ચે પણ એક વાત યાદ રાખજો, ગરબા એ સૌ માટે છે. નવા લોકો આવે છે, કોઈને નથી આવડતું, કોઈ ધીમું રમે તો પ્રોત્સાહન આપજો, મજાક ના ઉડાવતા. જતા પહેલાં કોઈ મુશ્કેલીમાં દેખાય તો મદદ કરજો, કારણ કે સાચો ગરબો એ જ છે જેમાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવે, ખુશીથી જોડાઈ શકે. ચાલો શ્રોતા મિત્રો, હવે તમારે એક કામ કરવાનું છે. તમારા ગરબા ગ્રુપમાં જે સૌથી સારા ફોટોસ પાડે છે ને, અને સૌથી વધારે ખાય છે, અને સૌથી વધારે સારા ગરબા રમે છે, એમને આ જિંગલ ચોક્કસથી સંભળાવવાની છે. તો હવે તૈયાર થઈ જાઓ મસ્ત મજાના ગીત માટે.

નવરાત્રિ આવે એટલે ઘરમાં અલગ જ માહોલ હોય. ક્યાંક માતાજીની આરતી થતી હોય, ક્યાંક પ્રસાદ મળતી હોય, ક્યાંક ગરબાની પ્રેક્ટિસ થતી હોય, તો ક્યાંક બાળકોની દોડધામ હોય. દાદી કહેતા હોય, અમારા જમાનામાં તો ગરબા જીવથી રમાતા. મમ્મી કહેતા હોય, અમારા જમાનામાં બહુ મજા આવતી. અને અધા બાળકો કહે, મમ્મી પહેલાં ફોટો પાડો પછી ગરબા રમીએ. સમય બદલાય છે, રીતો બદલાય છે, પણ આનંદ અને સાથે રહેવાની ભાવના એવી જ. મિત્રો, આપણે ક્યારેય જૂની અને નવી પેઢી વચ્ચે તફાવત શોધતા હોઈએ છીએ, પરંતુ નવરાત્રિ એક એવો અવસર છે જ્યાં દાદી પોતાની આરતી શીખવી શકે છે, માતા પોતાની પરંપરા સમજી શકે છે, અને બાળકો એ નવી પેઢીની સર્જનાત્મકતા બતાવી શકે છે. આપણે આપણા બાળકોને ગરબા શીખવીએ ત્યારે માત્ર પગલાં ન શીખવીએ, એની પાછળની સંસ્કૃતિ સમજાવીએ. તેમને કહીએ કે આ તહેવાર સૌને સાથે લાવવાનો છે, એકબીજાની ભાષા, પહેરવેશ અને પરંપરાની આદર કરવાનો છે, અને પરિવાર સાથે સમય વિતાવવાનો પણ એટલો જ જરૂરી છે. જ્યારે આજે આપણે મોબાઈલ પર પરિવારના ફોટા તો લઈએ છીએ, પણ પરિવાર સાથે બેસીને વાત કરવાનું ભૂલી જઈએ છીએ. તો આ નવરાત્રિ એક સાંજ એવી રાખજો જ્યારે બધા સાથે બેસીને જૂના ગરબાના ગીતો યાદ કરીએ, વડીલોની વાતો સાંભળીએ અને યાદોમાં સંસ્કાર શીખીએ. કદાચ દાદી પાસે એવી કોઈ પંક્તિ હોય જે ઇન્ટરનેટ ઉપર ના હોય, અને કદાચ એ જૂના ગરબા એવા હશે કે જેનાથી આખું ઘર હસી પડતું હશે. તો ચાલો

માતાજીને દર્શન કરીને પછી ગરબા રહીએ. અને અત્યારના લોકો શું કહે છે, ચાલો ગરબા રમીએ, રીલ્સ બનાવીએ, સ્ટોરીઝ મૂકીએ, પછી માતાજીને દર્શન કરીએ. સોશિયલ મીડિયા ખરાબ નથી, પણ આપણે એની સંસ્કૃતિને છોડીને સોશિયલ મીડિયા પાછળ વધારે દોડીએ છીએ. સુંદર ગરબા, પરંપરાગત વસ્ત્રો, લોકસંગીત અને આપણા કલાકારોને પ્રોત્સાહન આપી શકીએ છીએ. પરંતુ યાદ રાખજો, દરેક સુંદર ક્ષણને કેમેરામાં કેદ કરવી જરૂરી નથી. કેટલીક ક્ષણો એવી હોય છે ને કે જેને આપણે દિલમાં સાચવી શકીએ છીએ. અને મજેદાર વાત કહું, રીલમાં ગરબા ગુમતા ગુમતા ચહેરા ઉપર સ્મિત આવે છે, પણ રીલ પૂરી થઈ જાય છે એટલે પહેલો પ્રશ્ન, મારા પગમાં આટલો દુખાવો કેમ થાય છે? અરે મિત્રો, ગરબામાં થોડું વોર્મઅપ કરજો, પૂરતું પાણી પીજો અને શરીરને આરામ આપજો. બીજી વાત, મોટા અવાજમાં સંગીતનો આનંદ માણો, પણ આસપાસના લોકોનો વિચાર કરો. રસ્તા ઉપર બેદરકારીથી વાહન ન ચલાવો. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો. કોઈ અજાણી વ્યક્તિનો વિડીયો એની પરવાનગી વિના ના લો અને ના ક્યાંય મૂકો. હા, ગરબાની સ્પર્ધામાં જીતવું સારું છે, પણ મિત્રની જીત પર તાળી વગાડવીને એથી વધારે સુંદર છે. યુવાનો પાસે દેશ અને સમાજને બદલવાની શક્તિ છે. આ નવરાત્રિમાં તમે કોઈ સારા કામમાં જોડાઈ શકો છો. સ્વચ્છતા અભિયાન, જરૂરિયાતમંદોની મદદ, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન અને પર્યાવરણ માટે તો નાનકડું એક પગલું. નવરાત્રિ પછી પણ આપણી જવાબદારી પૂરી નથી થતી. ઉત્સવમાં વપરાયેલો કચરો યોગ્ય જગ્યાએ નાખીએ, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળીએ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ. તો ચાલો ઉર્જાથી ભરપૂર એક ગીતનો આનંદ માણીએ અને મળું છું નાનકડા વિરામ બાદ.

આવી ગયા છીએ આપણા શોના છેલ્લા પડાવમાં. આ 9 દિવસોમાં આપણે ગરબે રમીશું, ગીતો સાંભળીશું, મિત્રો સાથે આનંદ કરીશું, પરિવાર સાથે સમય વિતાવીશું, માતાજીની ભક્તિ કરીશું, કોઈએ એવા મિત્રો બનાવીશું તો કોઈને વર્ષો પછી જૂના મિત્રો મળવાનો આનંદ થશે, કોઈ પહેલી વાર ગરબા રમ્યું હશે તો કોઈએ નવે 9 દિવસમાં અલગ અલગ ફોટાસ પાડ્યા હશે, નવી નવી મેમરી ક્રિએટ કરી. પણ મિત્રો નવી નવી મેમરી ક્રિએટ કરી રહ્યા છીએ, પણ મિત્રો નવરાત્રિમાં આપણે શું લઈ જઈ રહ્યા છીએ? માત્ર ફોટા, કપડાની યાદો કે ગરબાના પગલાં? ના, આપણે લઈને જઈ રહ્યા છીએ આનંદની યાદો, સંબંધોની મીઠાશ, પરંપરા પ્રત્યેનો પ્રેમ અને જીવનમાં સકારાત્મક રહેવાની પ્રેરણા. નવરાત્રિ આપણને શીખવે છે કે અંધકાર ગમે તેટલો હોય, પ્રકાશ પ્રગટાવવાની શરૂઆત એક નાના દીવાથી થઈ શકે છે. એ જ રીતે જીવનમાં મુશ્કેલી ગમે તેટલી હોય, હિંમતથી એક નાનું પગલું ભરવાથી મોટો બદલાવ આવી શકે છે. આ નવરાત્રિ જો કોઈ સાથે મતભેદ થયો હોય તો શક્ય હોય તેની સાથે પ્રેમથી વાત કરી સંબંધ સુધારો. કોઈને મદદની જરૂર હોય તો મદદનો હાથ લંબાવો. તમારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લો. અને હવે સમય થયો છે અંતિમ વિદાય લેવાનો, તો જ્યાં હો ત્યાંથી મનમાં માતાજીને યાદ કરો, મનમાં તાળી પાડો અને દિલથી આ ઉત્સવને ઉજવો. આ 9 દિવસ માં અંબા તમારા ઉપર પોતાના આશીર્વાદ આપે. નવરાત્રિમાં તમે બહુ મજા કરો, બહુ શીખો, નવી નવી મેમરીઝ ક્રિએટ કરો, તમારા જીવનમાં આનંદ ઉલ્લાસ રહે જેવા 9 દિવસોમાં રહ્યા છે એવી માં અંબાને રેડિયો પાલનપુર તરફથી પ્રાર્થના. તો મળું છું આવતી વખતે.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમય એક ગામમાં બ્રહ્મદત્ત નામે એક યુવાન રહેતો હતો. વ્યાપાર હેતુ બ્રહ્મદત્તે બહાર ગામે પ્રવાસે જવાનું થયું. બ્રહ્મદત્તની માતાએ તેને આગ્રહથી બોલાવી ને તાકીદ કરી. મારા દીકરા એકલા અટુલા પ્રવાસ ન ખેડતો, કોઈ મિત્ર સાથીદારને જોડે રાખજે, મુશ્કેલીની પળોમાં એ જ કામ આવશે. પણ બ્રહ્મદત્તે માતાને કહ્યું, હું જુવાન છું અને મારી જાતની સંભાળ પોતે રાખી શકું છું, તદુપરાંત કોને વળી સાથે લઈ જાઉં? માતાએ જવાબ આપ્યો, હું તારા માટે સાથીદારની વ્યવસ્થા કરીશ. તેણે એક કરચલો આણ્યો અને દીકરાના પોટલામાં મૂકી દીધો. બ્રહ્મદત્તને માતાની લાગણીઓ દુભાવી ન હતી માટે તેણે કરચલાને કપૂરની ડબ્બીમાં પૂર્યો અને પ્રવાસે ચાલી નીકળ્યો. બીજે ગામ પહોંચવા માટેની પગપાળા યાત્રામાં શારીરિક થાકના કારણે બ્રહ્મદત્તે થોડોક વિસામો લેવાનું વિચાર્યું. ઘટાદાર વડલાની નીચે તે ઘસઘસાટ સૂઈ ગયો. વડના થડની બખોલમાં એક સર્પ રહેતો હતો. બ્રહ્મદત્તના પોટલા સુધી આકર્ષિત થઈ તે સાપ બ્રહ્મદત્તની નજીક આવી ગયો, કપૂરની ડબલી સુધી પહોંચી ગયો. સર્પ જીવો એ ડબલીને છંછેડવા ગયો કે તરત અંદર રહેલા કરચલાએ સર્પને ગરદનથી પકડી અને હણી નાખ્યો. મૃતક સર્પને જોઈને બ્રહ્મદત્તને માતાના શબ્દો યાદ આવ્યા, કદી પણ અજાણી જગ્યાએ એકલા પ્રવાસ ન કરવો.

એક નગરમાં ચાર બ્રાહ્મણ કુમારો રહેતા હતા. ચારે ભાઈઓ વચ્ચે ગાઢ સંપ હતો. ચારમાંથી ત્રણ જણા છ શાસ્ત્રોમાં પારંગત હતા, પરંતુ બુદ્ધિ ન હતી, અને ચોથો શાસ્ત્રો ભણ્યો ન હતો પરંતુ બુદ્ધિમાન હતો. ચારે ભાઈઓએ ધન કમાવા વિદેશમાં જવાનો નિર્ણય કર્યો અને પોતાનું નગર છોડી ચાલી નીકળ્યા. રસ્તે જતા ત્રણે જણે વિચાર કર્યો કે હંમેશા રાજાઓને ત્યાં વિદ્યાનું માન હોય છે. આપણે ત્રણે જણા તો છ શાસ્ત્રો ભણેલા છીએ એટલે રાજ સન્માન મળશે, પરંતુ આ ચોથો ભાઈ મૂર્ખ છે, તેનું શું થશે? જે મળશે તેમાંથી આપણે એને કશું નહીં આપીએ. સારું તો એ છે કે એણે પાછા ઘેર ચાલ્યા જવું જોઈએ. બીજા ભાઈને પણ આ વાત ગળે ઉતરી, પરંતુ ત્રીજા ભાઈએ આનો વિરોધ કર્યો. તેણે કહ્યું, આપણે નાનપણમાં સંપથી રહ્યા છીએ તો હવે આપણે સંપીને રહેવું જોઈએ. જે મળશે તેમાંથી થોડુંક તેને આપીશું. આવો નિર્ણય કરી ચારે ભાઈઓ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ ગાઢ વનમાં આવી પહોંચ્યા. અહીં તેમની દ્રષ્ટિએ એક હાડકાનો ઢગલો દેખાયો. હાડકાનો ઢગલો જોઈ તેમને પોતાની વિદ્યાની પરીક્ષા કરી જોવાનું મન થયું. એક જણે હાડકા ભેગા કર્યા, બીજાએ મંત્રશક્તિથી તેમાં લોહી માંસ ભર્યું, ત્રીજાએ એમાં પ્રાણ સંચાર કરી સજીવન કરવા મંત્ર ભણવા માંડ્યો. ત્યાં જ ચોથો ભાઈ બોલી ઉઠ્યો, અરે આ શું કરો છો? સજીવન થશે અને કદાચ સિંહ હશે તો આપણા સૌનો જીવ લેશે. ત્રીજાએ કહ્યું, તું તો મૂર્ખ જ રહ્યો, પ્રયોગ વિના પોતાના વિદ્યાબળની પરીક્ષા ક્યાંથી થાય? હું તો પ્રયોગ કરીશ જ. ચોથો બોલ્યો, ઊભો રહે, મને ઝાડ ઉપર ચડી જવા દે, પછી તું તારી વિદ્યાનો ચમત્કાર

0: બતાવજે. આમ કહીને તે જળ ઉપર ચડી ગયો. ત્રીજા ભાઈએ મંત્ર ભણી પાણીની અંજલિ છાંટતા જ તેમાંથી ત્રાળ મારીને સિંહ બેઠો થયો અને ભયાનક ગર્જના કરીને ત્રણેય બુદ્ધિહીન વિદ્વાન ભાઈઓને મારી નાખ્યા. અવિચારી કાર્યથી પોતાને જ હાનિ થાય છે, માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા પૂરતો વિચાર કરવો જોઈએ. ચોથો ભાઈ ત્રણેય ભાઈઓની વિદ્યા ઉપર ધિક્કાર વરસાવતો આંસુ સારતો ત્યાંથી પોતાના નગરે વિદાય થયો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-68-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-68-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: ये तन के वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा।
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM।

0: અને આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

नमस्कार पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आपना सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ आरजे एआर आजनी कृषि श्रेणीना आ एपिसोड में आप सौ श्रोता मित्रों हार्दिक स्वागत करूँ छु। अत्यारे होड़ लागी छे कि वधु उत्पादन मेळववा ओछा समयमा अने दरदार उत्पादन मेळववा माटे આપણે પ્રાકૃતિક ખેતીને ભૂલી અને કૃત્રિમ ખેતી તરફ હરિત ક્રાંતિના એક બીબા ઢાળ લેવલના નીચે આગળ વધી રહ્યા છીએ। પણ આપણે હવે સમજ્યા છીએ કે એ ખેતીના આધારે આપણે આપણા ભવિષ્યની પેઢીને ઝેર આપી રહ્યા છીએ। સમગ્ર વિશ્વ હવે

ત્યારે બિનજરૂરી એટલે કે જ્યારે તમારી પાસે તકલીફ નથી ત્યારે તેવી હરિત ક્રાંતિ, રાસાયણિક ખાતરો આધારિત જે ક્રાંતિ હતી તેની જગ્યાએ પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળી રહ્યા છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે જ્યારે ખેતીમાં પ્રાકૃતિક ખેતી પર જઈએ ત્યારે બળદનો ઉપયોગ કરવો. ટેકનોલોજી વાપરી શકાય, પરંતુ સ્વાસ્થ્ય માટે જે હાનિકારક છે, રસાયણો છે, એનો ઉપયોગ નહિવત બરાબર કરવો જોઈએ. સંજોગ, પરિસ્થિતિ, સમયને અનુકૂળતા જોવી જોઈએ. બિયારણમાં પણ જૈવ વિવિધતા માટેના અખતરા કે પ્રયોગો ટાળવા જોઈએ. મૂળ જે સ્ત્રોત અવેલેબલ છે, જે આપણા વર્ષોથી મૂળ બીજ છે, તેને કુદરતી રીતે જ આપણે સાચવવાનો અને તેના જ પાક લેવાનો ફરીથી અનૂઠો પ્રયાસ કરવો જોઈએ. થોડુંક ઉત્પાદન ઓછું આવે, પરંતુ તે ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજી અને તે ઉત્પાદન સાચવણીની આજની આધુનિક પદ્ધતિનો જો આપણે સૌ ઉપયોગ કરતા થઈ જઈએ તો આપણને આ પ્રાકૃતિક ખેતી અને કુદરતી પેદાશો એ આપણને એટલું જ આર્થિક રીતે પણ ફળ એટલે કે ઉત્પાદન અને મજબૂત બનાવશે. જો આજે એટલે જ રેગ્યુલર સામાન્ય રીતે જે આપણે વાત કરીએ છીએ કે કેવા પાક, મોસમ એ વગેરેની વાતો છોડીને સંશોધન અને ટેકનોલોજીની વાત કૃષિ ક્ષેત્રમાં કઈ હોઈ શકે તે કરીશું. ડુંગળીના પાકને બચાવવો બહુ જરૂરી છે, કારણ કે હમણાં જ આપણે જોયું ડુંગળીના ભાવમાં વધઘટ સતત થતી હોય છે. નાસિકમાં આવેલું લાસલ ગામ એ એશિયાના સૌથી મોટા ડુંગળીના બજારોમાંનું એક છે. ત્યાં જન્મેલા કલ્યાણી શિંદેએ ગોડાઉનમાં સ્ટોરેજ દરમિયાન થતા બગાડને કારણે ખેડૂતોને વેઠવા પડતા નુકસાનને નજીકથી નિહાળ્યું. પછી એમને વિચાર આવ્યો કે એમના પિતાએ પણ ભારે મહેનતથી જે ડુંગળી પકવી હતી એ મોટા ભાગનો પાક ગોડાઉનમાં સડી ગયો અને પછી બહાર ડુંગળીના ભાવ વધી જાય છે, જે આમ પ્રજાને અને બધાને તકલીફ આપે. હવે આ જોઈને કલ્યાણીએ વિચાર શરૂ કર્યો કે આનો કાયમી ઉકેલ શું હોઈ શકે. કલ્યાણી વર્ષ 2018માં TCS ફાઉન્ડેશનના ડિજિટલ ઇમ્પેક્ટ સ્ક્વેર પ્રોગ્રામ સાથે જોડાયા. શરૂઆતમાં તેમણે તેમની ટીમ ગ્રાઉન્ડ રિયાલિટી સમજવા માટે બધા જ ખેડૂતો પાસે જતી, ગોડાઉનના માલિકો પાસે પણ જતી અને વેપારીઓ સાથે પણ ચર્ચા કરતી. એમની તકલીફોને તેમણે સમજી અને ત્યારબાદ આ સંશોધન દરમિયાન તેમને સમજાયું કે ગોડાઉનમાં ડુંગળી અંદરથી ધીમે ધીમે સડવાની શરૂઆત થાય. ખેડૂતોને તેની જાણ થાય ત્યાં સુધીમાં તો ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે અને સડ્યા બાદની એ ડુંગળીનો બીજો કોઈ જ ઉપયોગ કરી શકાતો નથી. એટલે પછી આર્થિક રીતે પાયમાલ ખેડૂત પણ થાય, વેપારીને પણ નુકસાન જાય અને ગોડાઉનમાં પછી એ ડુંગળીનો કોઈ કચરા સિવાયનું સ્વરૂપ અસ્તિત્વમાં રહેતું નથી. કલ્યાણીએ ગોડેમ સેન્સ નામની એક IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ સિસ્ટમ વિકસાવી, ખૂબ મહેનત કરી, રિસર્ચ કર્યું, વિચારો ભેગા કર્યા, ટેકનોલોજીના લોકોનો પણ સંપર્ક કર્યો અને પોતાના વિચારને મજબૂત રીતે બનાવી આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ સિસ્ટમ વિકસાવી, જેમાં ગોડાઉનમાં માત્ર 2-3% ડુંગળી એટલી જ બગડે છે, કદાચ વધુમાં વધુ માનીએ તો 4-1%. અને જેવી આટલી ડુંગળી બગડે ને તરત જ ખેડૂતના મોબાઈલ ઉપર એલર્ટ એટલે કે સંદેશો મળી જાય છે. આથી ખેડૂત સમયસર ત્યાં પહોંચી જાય અને બગડેલી ડુંગળીને અલગ કરી દે છે અને બાકીના પાકને બચાવી શકે છે. ફરીથી એને યોગ્ય રીતે એનો સ્ટોરેજ કરી અને બજારમાં કાં તો એને વેચી નાખે છે. અને આ નાનકડું ડિવાઇસ લગભગ 10-15 મેટ્રિક ટન ધરાવતી ડુંગળી જે ધરાવતું હોય એ કમ્પાર્ટમેન્ટ એની ઉપર નજર રાખી શકે છે. મોટા ગોડાઉનમાં આ પ્રકારના નાના નાના સ્ટોક કરી અને આ ડિવાઇસનો ઉપયોગ થઈ શકે છે. બીજું, અલગ જગ્યાએ અલગ ડુંગળી રાખી છે તો એનું પણ આ ડિવાઇસના લીધે વિભાગ વાઇઝ મોનિટરિંગ થઈ શકે છે. અને કલ્યાણીની આ ટેકનોલોજી અનેક ગોડાઉનોમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાઈ રહી છે. એટલે એમની ટીમને આ બાબતની, આ ડિવાઇસની આધુનિક સિસ્ટમ માટેની પેટર્ન પણ મળી ચૂકી છે. તો શ્રોતા મિત્રો, બહુ સુંદર વાત હતી. કૃષિ ક્ષેત્રે પણ આપણે આવી ટેકનોલોજીના સરળ વિચારો સાથેના

અમે જે વાત કરી તે સંશોધનનો પણ ઉપયોગ કરી શકીએ ને એવા આપણે પણ કૃષિ મિત્રો જાતે જ સંશોધનો અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી અને પોતાના પાકને બચાવીએ તો પ્રાકૃતિક ખેતી પણ આર્થિક રીતે આપણને ફાયદાકારક નીવડશે. તો લઈએ હવે એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી પાછા મળીશું 90.4 મેગાહર્ટ્ઝ પર, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર.

बर्बाद न होवे ये बगीचा, देखो कहीं बर्बाद न होवे ये बगीचा, इसको

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर हूँ छू आरजे यार अने आपना सामुदायिक रेडियो स्टेशन रेडियो पालनपुर पर आजना कृषि आधारित आ कार्यक्रमना एपिसोड में आपणे वात करी रह्या छीए नवीन प्राकृतिक खेती में वापरी शकाय उपयोगी थई शके तेवी टेक्नोलॉजी आधारित प्रयोगोनी साधनोनी अने जागृतिसभर बाबतोनी। श्रोता મેં જેમ કહ્યું તમને કે ટેકનોલોજી વાપરવાની, મોબાઈલનો ઉપયોગ અને ઇન્ટરનેટનો ઉપયોગ, પણ ક્યારેક પ્રશ્ન એવો થાય છે કે ખેડૂતો એ લખી વાંચી શકે પરંતુ ગુજરાતીમાં, અંગ્રેજી પણ થોડું ઘણું આવડતું હોય પણ એને ડિટેલિંગ બધા અભ્યાસ કરવા અને ઇન્ટરનેટના અઘરા શબ્દો થકી એ બાબતો સમજવી કે પછી નવી પ્રાકૃતિક પ્રયોગો વિશેની માહિતી મેળવવી કે પોતાના પ્રશ્નોનો જવાબ કરવા માટે જ્યારે ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂત મિત્રો માટે તે સરળ કેવી રીતે બની શકે, તો આ માટે પણ સૌથી એક અગત્યનું માધ્યમ ગૂગલ પર છે અને એ છે જેમિની। જેમિનીએ એક નવું વર્ઝન 3.8 લાઈવ લોન્ચ કર્યું છે। આ જેમિની અપગ્રેડ એ 20% ઝડપી છે અને સ્થાનિક ભાષાઓમાં જવાબ હવે આપે છે। ગૂગલે આ જે પણ થિંકિંગ એટલે કે વિચાર રજૂ કર્યો છે તે નવું મોડલ માત્ર સવાલોના જવાબ આપવા માટે નહીં પરંતુ વાતચીત દરમિયાન કામ જે થઈ રહ્યું હોય ને એના ઉપર પણ આધારિત છે। એટલે કે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો અને પછી એ ચાલી રહ્યો છે એમાં ને એમાં સુધારા કરવા છે તો એ બધું જ એમાં થઈ શકે। પાછું આપણે એને બોલીને એઆઈને સમજાવી પણ શકીએ છીએ, બધું જ ટાઈપિંગ કરવું કે બધું નાના મોબાઈલના એ નાનકડા કીપેડ ઉપર અંગ્રેજીમાં લખવું એની જરૂરિયાત હવે એમાં રહેતી નથી। અને સૌથી વધારે તો એ છે કે આમાં અલગ અલગ એપ પણ ખોલવા નથી પડતા, એ એક જ માધ્યમમાં બધું જ કરી આપે છે। સૌથી વધારે અગત્યનું એ ફીચર છે કે અવાજથી ડોક્યુમેન્ટ જીમેલ અને કીપમાં કામમાં આવે છે। એટલે તમારે તો ભલે મેલ ખેડૂત મિત્રો ન કરવાનું હોય પણ બોલીને જો તમે તમારા પ્રશ્નો અને તમારો અવાજ આધારિત સવાલ પૂછો અને સવાલ સુધી જવાબ મળે એમાં કંઈક વધારે સુધારો, વધારે ડીપમાં પૂછવું છે, બીજો પ્રશ્ન છે, આ બધું જ તમે આ એપમાં અવાજ આધારિત અને ગુજરાતીમાં મૂકી અને કામ કરી શકો છો। તેમાં પ્રો વર્ઝન એટલે કે એક વધારાનું અત્યંત આધુનિક વર્ઝન પણ છે। હવે મૂળ વાત થઈ કે આપણી ભાષા છે કે નહીં, અરે મિત્રો આપણી ભાષા ગુજરાતી પણ છે અને આ સિવાય 97 ભાષા બોલશે અને બદલશે પણ ખરી। જે એવું કહેવાય કે જૂનું મોડલ હતું ને એના કરતાં અત્યારે 20% એમાં ફેરફાર થઈ ગયો છે અને તમે જે લહેજામાં પણ થોડુંક સ્પષ્ટ બોલશો તો તમને કામ કરવાનું એઆઈ ટેકનોલોજી ઉપર એકદમ સરળ થઈ જશે। તેવું જ હવે ચેટજીપીટીમાં પણ થયું છે। ચેટજીપીટીમાંથી તમે કોઈ પણ પ્રકારનો તમારા ખેતી આધારિત કોઈ સૂટ પસંદ કરો છો કે પછી કોઈ સાધનો છે કે હાથના ગ્લોવ્સ છે કે કાદવ કિચડ અથવા તો ગરમી માટેના કોઈ એવા પોશાક ખેતીના અદ્યતન જુઓ છો અને તમારે પછી મંગાવીને ટ્રાય કરવા કરતાં પહેલાં કે પછી એ પહેરીને શું પરિસ્થિતિ હશે તે સમજવી હશે તો તમે એ માટે એક પ્રયોગ સુંદર કરી શકો છો કે ચેટજીપીટી ઉપર આપણે વર્ચ્યુઅલ તે ટ્રાય કરી શકીએ છીએ। તમારું માપ લખીને મોકલો, એ મુજબ એ તમને ફિટ થશે કે નહીં એ વસ્તુને પણ એ જણાવી દે છે। તો આ પ્રકારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે સુંદર મજાનું આપણું કામ ખેતીમાં પણ સરસ કરી શકીએ। બીજી મહત્વની વાત છે કે બેન્કિંગ સિસ્ટમ અને જુદી જુદી સરકારી સાઇટ પર પણ હવે ગુજરાતી ભાષામાં તમે એપ્લિકેશન થકી તમારી ખેતી આધારિત જે સહાય મળે છે, બેંકની લોન છે, બેંકની અંદર પૈસા જમા કરવા અને મેળવવા, તે પણ હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થઈ રહ્યા છે। આ માટે તમારે સૌ પહેલાં જે જાણતું હોય એનો મદદ લઈને, તમારા પોતાના સ્નેહીની મદદ લઈને

એની ભાષા તમારી એપની મોબાઈલ એપ્લિકેશનની બદલવાની રહેશે. જો એ તમે બદલી દેશો તો પછી તમારું કામ એકદમ સરળ બની જાય છે. તો શ્રોતા મિત્રો, સુંદર મજાની આ બધી વાતો એટલા માટે કરી કે પ્રાકૃતિક ખેતી અને રસાયણિક આધારિત ખેતીમાં જો તમે રસાયણો છોડીને બાકીની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરો, ટપક સિંચાઈ પદ્ધતિ, એ સિવાય પાણીની બચતના પ્રયોગ, કુદરતી ખાતરની વાત, ટેકનોલોજી દ્વારા ઓછું પરિશ્રમ પડે, તમારા પાકનું સંરક્ષણ થાય, પાકનું રક્ષણ થાય, પાકનો સંગ્રહ સરસ રીતે થાય, વિવિધ સરકારી યોજનાઓ સહાય આ બધાનો ઉપયોગ કરીએ તો આપણા ઉત્પાદનમાં પણ આપણે સારો એવો ફાયદો મેળવી શકીએ છીએ. તો મૂળ વાત એ છે કે આર્થિક રીતે આપણે સદ્ધર થઈએ તો આપણે રસાયણોથી યુક્ત જીવને આવનારી પેઢીને હાનિકારક ખેત પેદાશો કેમ આપવી? તો શ્રોતા મિત્રો, આજનો એપિસોડ એટલા માટે જ હતો કે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને નવી ટેકનોલોજી આધારિત આપણે આપણા ઉત્પાદનને પણ સક્ષમ બનાવીએ. આવતા એપિસોડમાં ફરી કંઈક નવી ખેતી આધારિત વાત સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ಕಾರ್ಯಕ್ರಮ

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સ્વાગત કરું છું આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે. અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ, સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે ધવલભાઈ પ્રજાપતિ, જેઓ ચંગવાડાથી બિલોંગ કરે છે અને તેમણે ફરમાઈશ કરી છે અગેન સંયારા મૂવીના ટાઇટલ ટ્રેકની. મેં તમને ગયા એપિસોડમાં બી કીધું હતું અને એપિસોડમાં બી કહું છું કે સંયારા મૂવીનો ક્રેઝ મૂવીના આટલા ટાઈમ પછી બી નથી ઉતરી રહ્યો. દરેક લોકો મને સંયારા મૂવીની જ ફરમાઈશ કરી રહ્યા છે કે એનું ટાઇટલ ટ્રેક છે અથવા તો એનું કોઈ બી સોંગ છે. અને લિટરલી આ સોંગ એટલા બધા માઇન્ડને પીસફુલ છે કે આપણને ગમે ત્યારે સાંભળવા ગમે. સંયારા મૂવીનો આ જે ટાઇટલ ટ્રેક છે કે જે આહાન પાંડે અને અનિત પડ્ડા પર ફિલ્માવવામાં આવ્યું છે, આ ગીતને કમ્પોઝ કર્યું છે તનિરક ફહીમ અરરાત. અને જો એનું ફિમેલ વર્ઝન આપણે સાંભળવા જઈએ તો એનું ફિમેલ વર્ઝન એ ગાયું છે શ્રેયા ઘોષાલે. આ સોંગના આ જે ટાઇટલ ટ્રેક છે સંયારા મૂવીનું, એના જે બંને મેલ અને ફિમેલ બંને વર્ઝન બહુ જ સુપર્બ છે. અને જ્યારે બી તમે એને સાંભળો ત્યારે તમને એમ થાય કે બસ કન્ટિન્યુઅસલી આ સોંગ સાંભળતા જઈએ. અને એ જ કારણ છે કે છેલ્લા કેટલાય સમયથી, છેલ્લા કેટલાય એપિસોડથી મને સંયારા મૂવીની ફરમાઈશ આવી રહી છે. તો આ ક્રેઝ જે છે સંયારાનો હજી ઉતર્યો નથી એવું આપણે સમજી શકાય છે કે સંયારાનું જે આપણે બધા અત્યારે મીમ્સ બનાવી રહ્યા છે ને કે સંયારાનો તાવ ઉતર્યો નથી. તો ચાલો સાંભળીએ સંયારા મૂવીનું ટાઇટલ ટ્રેક.

બીજા ફરમાઈશ કરતા છે દિલીપસિંહ રાજપૂત. દિલીપસિંહ રાજપૂત એ મોટા ગામના છે અને તેઓએ ફરમાઈશ કરી છે ધડક મૂવીના ટાઇટલ ટ્રેકની. મૂવી જે છે ધડક એ અત્યારે બી લોકોને જોવી ગમે છે અને એનું ધડક ટુ બી પાર્ટ આવ્યો છે અને જે પણ સારું એવું પર્ફોમન્સ આપી રહ્યું છે. ધડક મૂવી કે જે જાહ્નવી કપૂરની ડેબ્યુ મૂવી હતી કે જેની અંદર એનો સારો એવો રોલ જોવા મળ્યો અને એના જે ગીત છે એ બધા જ ગીતો બહુ સારી રીતે કમ્પોઝ કરવામાં આવે છે. સ્પેશિયલી ધડકનું ટાઇટલ ટ્રેક અને ઝીંગાટ સોંગ. ઝીંગાટ સોંગ બધાનું મોસ્ટ ફેવરેટ છે અને ધડકનું ટાઇટલ ટ્રેક બી બધાનું ફેવરેટ છે. તો આ જે ધડકનું ટાઇટલ ટ્રેક છે એ અજય અને શ્રેયાના અવાજમાં ગાવામાં આવ્યું છે. તો ચાલો સાંભળીએ ધડક મૂવીનું આ ટાઇટલ ટ્રેક.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે કિરણભાઈ રાઠોડ. કિરણભાઈ રાઠોડ પાલનપુરના જ છે અને તેઓ એક ઉડાન ફાઉન્ડેશન નામનું ફાઉન્ડેશન ચલાવે છે. તેઓ કહે છે કે એમનું આ જે ફાઉન્ડેશન છે એ નાના ગરીબ બાળકો કે જે ગરીબ અને પછાત વિસ્તારમાં રહે છે એ બાળકોને ભણાવવાનું, એમને આગળ આપવાનું, એમને નવો ટ્રેક દેખાડવાનું કામ આ ફાઉન્ડેશન કરે છે અને તેઓ આ કામમાં ઘણા બધા લોકોને બી જોડે છે. કિરણભાઈ, તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો. લાઈક આજના સમયમાં કે જ્યાં લોકો ફક્ત પોતાનું જ વિચારે છે, પોતાનો જ સ્વાર્થ વિચારે છે, લાઈક બીજાનું એમને કરવું એ બહુ ટફ છે, ત્યારે તમે અને આ તમારી સાથે જોડાયેલા યુવાનો કે જે બીજાનું વિચારે છે, આવા બાળકોનું વિચારે છે, તમે સમજો છો કે આ જે બાળકો છે ભારતની નેક્સ્ટ પેઢી છે અને ભારતને આગળ લાવવું હોય તો આ બાળકોને આગળ લાવવા પડશે. આ વસ્તુ એ બહુ સલામીને કાબેલ છે. તો કિરણભાઈ આપણને ફરમાઈશ મોકલે છે, એક મૂવી આવેલું સ્લમ ડોગ મિલિયનર અને આ મૂવીનું સોંગ જય હો, કે જે એ સમય બી બહુ ફેમસ થયેલું અને જ્યારે કોઈ વિનિંગ મોમેન્ટ હોય ત્યારે આ સોંગ વગાડવામાં આવે છે. જય હો જે એ આર રહેમાનના અવાજમાં ગાવામાં આવેલું છે અને આ સોંગને અને આ મૂવીને ઘણા બધા ઓસ્કર અવોર્ડ બી મળેલા છે. અને કિરણભાઈ કહે છે કે એ આ સોંગ એટલા માટે ફરમાઈશ કરે છે કારણ કે આ સોંગ એ પોતાના ફાઉન્ડેશનના બાળકોને ડેડિકેટ કરવા માંગે છે કે એ બી એક એવા જ વિસ્તાર એમ એ જે મૂવીની કહાની છે એ બી એમના વિસ્તારના બાળકોના કહાની જેવી જ છે અને એમને વિશ્વાસ છે કે આ બાળકો આગળ જઈ અને એમનું અને આખા દેશનું નામ ઊંચું કરશે. તો ચાલો સાંભળીએ કિરણભાઈની ફરમાઈશ. જય હો.

બાદના નેક્સ્ટ ફરમાઇશકર્તા છે જિનલ ત્રિવેદી. જિનલ ત્રિવેદી એઓ પોતે પાલનપુરના રહેવાસી છે અને હું કહું તો એ મારી સોસાયટીમાં જ રહે છે. અને જિનલ ત્રિવેદી એ અમીરગઢમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને તેઓ એ આપણને ફરમાઇશ કરે છે તેરી ઝૂકી નજર સોંગની. આ સોંગ એ મર્ડર 3 મૂવીનું છે. બહુ સમય પહેલાં આ મૂવી આવેલું છે કે જે શફકત, અમાનત અલી અને પ્રીતમ મેં કમ્પોઝ કર્યું છે. તો જિનલ ત્રિવેદી આ સોંગ એ પોતાના હસબન્ડને ડેડિકેટ કરવા માગે છે. સો ચાલો સાંભળીએ જિનલ ત્રિવેદીનું આ સોંગ.

આજના આપણા લાસ્ટ ફરમાઈશ કરતા છે જાનવી જોશી. જાનવી જોશી આપણને ફરમાઈશ કરે છે, દિલ જંગલી મૂવી એક આવેલું એનું ગીત ગઝબ કા હે દિન. આ ગીત એ પ્રકૃતિ કક્કર અને ઝુબિન નોટિયાલના અવાજમાં ગાવામાં આવેલું છે. તો ચાલો સાંભળીએ જાનવી જોશીનું આ સોંગ

0: અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9592966888 પર મોકલી આપજો. યાદ રાખજો, જો આ તમારા ગીત એ 1965 પહેલાંના હશે
1: હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આર જાંજલીને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર. આજે તમને એક સરસ મજાનો લેખ વાંચીને સંભળાવું. લખ્યો છે જય વસાવડાજીએ અને નામ છે વિલ પાવર અને ઝીલ પાવર. ડગલું ભર્યું તે ના હટવું તો ના હટવું. બ્લેક અમેરિકન પોએટ માયા એન્જેલોનું એક અગત્યનું ક્વોટ છે, દુનિયામાં જેટલા ઉત્તમ ગુણો છે એ બધામાં સર્વોત્તમ ગુણ છે હિંમત, કારણ કે એના વિના બાકીના કોઈ ગુણો ખીલતા નથી. હિંમત યુદ્ધ કે મારામારીમાં જોઈએ એવું નથી, કરેજ ટુ વોક ઓન પાથ અનનોન, હિંમતનું મોટું તપસ્વી સ્વરૂપ છે. જે કંઈ આપણા માટે અજાણ્યું છે, નવું છે, એનું ખેડાણ કરવા માટે આપણે હિંમત જોઈએ. વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, વાળી જવાહરલાલ નહેરુને પ્રિય પંક્તિઓના કવિ રોબર્ટ ફોર્ડ્સની એટલી જાણીતી કવિતા રોડ લેસ ટ્રાવેલ્સ છે, જેમાં કવિને જંગલમાં બે માર્ગ દેખાય છે. એક જાણીતો છે, અવર જવરને લીધે ઘાસ વિનાનો ચોખ્ખો વિઝિબલ નકશાવાળો છે. બીજો ગુમનામ છે, જાડી ઝાંખરાવાળો જટ સ્પષ્ટ ન દેખાય એવો છે. એમાં થોડો ડર, થોડી અનિશ્ચિતતા છે, પણ નવીનતાનો, પડકારનો, સાહસનો રોમાંચ પણ છે. અને કવિ વણ ખેડેલી ભૂમ પર યૌવન માંડે આંખના ન્યાય ઘટમાં ઘોડા થન ગનાવતા આતમની પાંખ વિંજતા એ રસ્તો પસંદ કરે છે. ક્રાંતિની આ નિયતિ છે, સ્થાપિત હિતો ન જૈસે થે સામે મક્કમ રહીને અવાજ ઉઠાવવો એ પણ એક સંગ્રામ છે. વર્ષોથી એક ડ્રીમ ડેસ્ટિનેશન હતું પેરુ, દક્ષિણ અમેરિકાનો એ દેશ જ્યાં અવનવી સભ્યતાઓ વચ્ચે એક સંસ્કૃતિ વિકસી હતી, જે આક્રમણખોર સ્પેનિયાર્ડોને નષ્ટ કરી દીધી એ હતી ઇન્કા મય, મેક્સિકો અને અઝટેક એમ ઇન્કા પણ કુશળ એન્જિયર્સ ગણાતા, ગણિત ખગોળશાસ્ત્રના જ્ઞાતા, સોના

0: ગાંધીની એમને ખોટ નહોતી અને એટલે મહત્વ પણ નહોતું. આ ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિના સૌથી પરાક્રમી રાજા પાજીકુતેના શાસનમાં દુર્ગમ એક પહાડ પર અનોખી નગરી ચણવાની શરૂઆત થઈ હતી. 14મા રાજાના પરાજય અને મૃત્યુ બાદ રાતોરાત અધૂરા બનેલા એ નગરને છોડીને ઇન્કા સંસ્કૃતિના રહેવાસીઓ ગાયબ થઈ ગયેલા. પશ્ચિમી આક્રમણમાં નષ્ટ સંસ્કૃતિમાં એ પહાડી દુર્ગ જેવા નગરનું સાચું નામ પણ ખોવાઈ ગયું. પણ એ માચુ પીછુ નામના પવિત્ર એવા વિરાટ પર્વતની ગોદમાં હોય જ્યારે 20મી સદીના આરંભે ઉગી નીકળેલા જંગલ નીચેથી એના દર્શન થયા અમેરિકન પુરાતત્વશાસ્ત્રી દ્વારા, ત્યારે એનું નામ માચુ પીછુ પડી ગયું. આ વાતને આપણે ચાલુ રાખીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: જેમ મેં તમને કીધું કે એક નગર જે અડધું હતું ત્યારે આખું નગર ખાલી થઈ ગયું, અને વર્ષો જતાં ત્યાં જંગલ ઉગી નીકળ્યું, અને વર્ષો બાદ એક પુરાતત્વશાસ્ત્રીએ તે જગ્યા શોધી અને એનું નામ પડ્યું માચુ પીચુ. પણ આ બધી વાતો રસપ્રદ અને લાંબી છે, એટલે અલાયદા લેખનો વિષય બને એમ છે. વાત આજની કે છેડવાની કે વર્ષોથી રહસ્યમય આધ્યાત્મિક ક્ષેત્ર તરીકે પણ જાણીતા અને એમેઝોનના જંગલોમાં પ્રવેશવાની ચોકી પણ ગણાતા તથા એક પ્રકારની વિદ્યાપીઠ મનાતા માચુ પીચુ જોવાની ઘડી અંતે આયકાના 5મા દાયકે સાર્થક થઈ. આ વર્ષે જ મેક્સિકોમાં ચેચન ઇત્ઝાના માયની પિરામિડના દર્શન બાદ પેરુ જવાનું થયું. પેરુની સફરનો મૂળ હેતુ માચુ પીચુનો દર્શન હતો, પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આરક્ષિત માચુ પીચુ પહોંચવાનું અઘરું એટલું થયું કે ત્યાં વધુ ભીડ ના થાય તે માટે મર્યાદિત મુસાફરોને જ પ્રવેશ છે. પહાડ પરનું સ્થળ હોય, એની તળેટીના ગામે પહોંચવા ટ્રેન ને પછી ઉપર સુધી જવા બસ હોય છે, એમ જ ત્યાં ધસી જવું શક્ય નથી. ને નેશનલ જિયોગ્રાફિક્સે ફેમસ કરી દીધા બાદ પબ્લિકનો જબ્બર ઘસારો હોય ત્યાં એટલે બુકિંગ પણ મળતું નહોતું. અંતે સ્થાનિક ટ્રાવેલ એજન્સી ગો ટ્રાવેલની વિવિયાનાએ અથાગ પ્રયત્નો બાદ એક આશા જગાડી. અમેરિકાથી દક્ષિણ અમેરિકા જવાની નિયત તારીખોમાં માચુ પીચુનો મેળ પડી જાય એમ હતો, પણ બધા ટુરિસ્ટ સીધી રીતે જાય એમ નહીં. ટેડી મેડી તરકીબે ત્યાં જતી ઇન્કા ટ્રેલ પર હાઇકિંગ કરીને, એમાં એક જગ્યા ખાલી હતી, મોંઘી પડતી હતી એ મુસાફરી, પણ ફાયદો એ હતો કે ભૂમિયા વિના ભમવાની ડુંગરાની ઉમાશંકરની પંક્તિઓથી ઉલટું આમાં એક વ્યક્તિ માટે એક સ્પેશિયલ ભૂમિયો યાને ગાઈડ મળ્યો હતો. અલબત્ત એક સ્થાનિક ભૂમિયાનું કામ ફક્ત માર્ગ બતાવવાનું જ, બીજો કોઈ સથવારો આપી શકે નહીં. વાતો કરવામાં ભાષાનીય મર્યાદા ને કુલીની જેમ સામાન ઉચકીને મદદ કરવાનું એનું કાર્યક્ષેત્ર નહીં. પેરુ જ નહીં, દક્ષિણ અમેરિકા ખંડમાં જ પહેલી વાર પણ પગ મૂકવાનો થયો હતો. ત્યાં હાઈ અલ્ટિટ્યૂડ પર આવેલા જમીનથી 12,000 ફીટ પરના કુશકો ગામે જવાનું, પછી કાર ટ્રેનની મુસાફરીથી ઓર નીચે ઉતરવાનું, ને પછી ત્યાંથી ઇન્કા લોકોએ જ બનાવેલી વોકિંગ ટ્રેલ પર ચાલીને માચુ પીચુના દર્શન સુધી જવાનું, ફરીથી નીચે ઉતરવાનું ને ફરી અંદરથી નગર જેવા બીજા રસ્તે ઉપર ચડવાનું. મૂળ તો 7 રસ્તા છે, પણ ઇન્કા લોકોની બનાવેલી ઇન્કા ટ્રેલ સૌથી વધુ પ્રસિદ્ધ છે, જે 4 દિવસ લે, જ્યાં તંબુ તાણી જંગલમાં સૂઈ જવાનું, ફરી પહાડ ચડવાનું, 1200-1300 વર્ષ પહેલાં બનેલી દુર્ગમ કેડીઓ અને સ્ટીફ કહેવાય એવા સીધા ચઢાણવાળા આકરા ઊંચા નીચા પગથિયાં ચડતા જવાના. આપણે વાત કરી રહ્યા છીએ જય વસાવડાજીએ લખેલ એક કોલમ. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર, તો ક્યાંય જતા નહીં.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ચારને બદલે દોઢ દિવસની ટ્રેલ માટે રળિયામણો નજારો કાચની બારી અને છતમાંથી બતાવતી રૂપકડી વિસ્ટાડોમ ટ્રેનમાં બેઠો ત્યારે તો ખ્યાલ ગુલાબી કે કેવળ માચુ પીછું જ નહીં, સનગેટ જેવી ઇન્કા લોકોએ બનાવેલી ચારેક હેરિટેજ સાઇટના દર્શન કરતાં કરતાં એ જંગલો, પહાડો, કુદરતી સૌંદર્યને એકાંતમાં માણતા ચાલતા જઈશું. ટ્રેલ એટલે કેડી માર્ગ. અમેરિકામાં આમ ફરેલો પણ નોર્થ કરતાં સાવ જુદું પડે યુએસએમાં પૂરતું ગાઈડન્સ હોય, તમારી મેડિકલ તપાસ થાય, મુશ્કેલી પડે તો સહાય કરતા રેન્જર્સને અડધે રસ્તે પણ કશી આફત આવે તો ઉચકી લેવા ટ્રેન્ડ સ્ટાફ સાથેના હેલિકોપ્ટર્સ હોય.

0: પેરુમાં એવું કશું નહીં, ખુદના ખભે જ જવાબદારી લઈ નીકળવાનું. તમે બખ્તર ને તમે જ તલવાર, ઝાઝા લોકો પણ દેખાય નહીં. ટ્રેલ સમજી હોંશે હોંશે હા પાડી દીધી. એ તો પ્રોફેશનલ માઉન્ટેન ટ્રેકર્સ કરી શકે. એવી કઠિન કસોટીકારક હાઇક નીકળી જ્યાં ચાલવાનું ઘણું ઓછું ને એકધારું ચડવાનું ઘણું વધારે. હરખનો વરખ તો એમાં ચડવા લાગેલી હાફ અને પરસેવામાં વરખની જેમ ઉતરી ગયો. રૂપાળી અને દરેક સુંદર બાબતોની માફક જોખમી એની એન્ડીસ પર્વતવાળાના વરસાદી લીલોતરથી મઢાઈ ગયેલા પહાડ વચ્ચે ઠંડીને બદલે ગરમી હતી. અને આપણો બોજ આપણે જ ઉંચકવાનો હોય એમાં લીધેલા જેકેટથી લઈ વહેલી સવારે ઉઠીને શરૂ કર્યું હોય કે એ વખતે પેક કરાવેલું લંચ પણ ઉંચકવાનું. બેકઅપને બદલે હેન્ડબેગ એટલે એક ખભે સતત એનો ભાર શૂઝ સ્કેચર્સના આ માટેના ખાસ નિયોગથી લીધેલા મજબૂત હતા. અને ભાડે વોકિંગ સ્ટિક મૂળ ઇન્કા જીન્સ ધરાવતા ગાઈડ વૃત્તિએ લઈ રાખી હતી. પણ માર્ગદર્શક તો નામ મુજબ માર્ગના દર્શન કરાવી શકે. મંજિલ સુધી પહોંચવા માટે ચાલવું ને ચડવું તો જાતે જ પડે ને. ઇન્કા સાઇડ્સના ખંડેરો આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે એ સમયે પહાડમાંથી સીધું પાણી ત્યાં આવે એવી વ્યવસ્થા એમને ગોઠવી હતી. આવી કુદરતી સૌંદર્યની જગ્યાએ કચરો કરાય નહીં. વેફર બિસ્કિટ ચોકલેટના પડીકા ના શોભે એ તો પરમ હિતકારી સત્ય. પણ ક્યાં ગાર્બેજ કલેક્શનના ડસ્ટબિન ન હોય તો પાણીની બોટલો ઉપરાંત વધારાના કચરાનું વજન પણ ચાલવા ચડવામાં ઉચકવાનું આવે. આમે પણ ઘેરાવો વધુ, દળ વધુ, એમ ગુરુત્વાકર્ષણ વધુ એવું ન્યૂટને કહ્યું છે. એટલે ભારે ખમ કાયાને વજન પણ વધુ વર્તાય. રોજિંદી ચાલવાની પ્રેક્ટિસ ખરી, પણ આ તો આપણા ગિરનારને બચોળ્યું કેવડાવે એટલા પગથિયા. વળી 9000 ફીટની હાઈ એલ્ટિટ્યૂડ એટલે આમે ઓક્સિજન ઓછો મળે માટે શ્વાસ તો ધમણની જેમ ચાલે ને ક્યારેક બેલેન્સ ગુમાવી દેતી બિઝીનેસ વર્તાતા લથડ્યું પણ ખવાઈ જાય. ઘણો ખરો રસ્તો તો એક બાજુ ધારની ખીણ ધરાવતો સાંકડો, નીચે પડ્યા તો પથ્થરોની ઊંડી ખીણમાં ટીંચાઈને સીધા ઉપર. ના કોઈ ફેન્સિંગ, ના કોઈ સાઈન, ના કોઈ ઘોડા ખચ્ચર. આપણે સાંભળી રહ્યા છીએ જય વસાવડાએ લખેલી સરસ મજાની કોલમ ને એમનો સફર અને એમના સફર દરમિયાન થયેલા રોમાંચકારક એક્સપિરિયન્સ. તો ક્યાંય જતા નહીં, નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળું છું રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પહાડો ચડવા માટે ના કોઈ ફેન્સિંગ, ના કોઈ સાઇન અને ના કોઈ ઘોડા ખચ્ચર. હા, નજારો નયન રમ્ય, આંખોમાં સમાય નહીં એવું અફાટ સૌંદર્ય. વરસાદ વિનાનું, વાદળ વિનાનું સ્વચ્છ પ્રકાશિત આસમાન, પંખીઓના ટહુકા, નીરવ શાંતિમાં ફૂંકાતા પવન અને પાંદડાનો સરસરાટ, એક અલગ જ આહલાદક વાઇબ્રેશનની કલેજે ટાઢક આપતી અનુભૂતિ થાય. મારગડે ગેલ કરતા ઝરણાઓને ખીલેલા ગુલાબી ઓર્કિડ્સમાં રસ ચૂસવા મથતા હમિંગ બર્ડ જોઈને પણ કોઈ પ્રેક્ટિસ વિના જેમ જેમ ચડવાનું વધતું ગયું એમ તરત કલેજા મૂકવા ગયા વાળી અનુભૂતિ શરૂ થઈ. થોડી થોડી વારે આરામ કરો તો સમય ચૂકાઈને અજવાળામાં ઉતરી જવાનું હતું. છતાં પણ રોકાવ એટલે ગરમજોશીમાં આવેલા સ્નાયુઓ ઠંડા ગાર થતા મણમણની શિલાઓ બાંધી હોય એવા ગોટલા ચડવા લાગે. શ્વાસ લેવા માટે નાક પૂરતું ન હોય એમ મો ખોલવું પડે. પાણી ફટાફટ પીવાતું ગયું એમ ખૂટી પણ ગયું. બમણા જોરથી કામ કરતા હૃદયને ફેફસાને લીધે તેજ ધબકારામાં તરસ ઉમેરાઈ. ગળે કાંટા ઉગી નીકળ્યા હોય એવું લાગે. કેન્ડીની પણ કોઈ મદદ ન મળે. ગાઈડે તો વોટર બોટલને બદલે સીધી એના મોઢામાં ભૂંગાળી આવે એવી મશક બાંધેલી હતી. ની કેફીના ઘૂંટણ કડે દાટી બોલાવે અને જાલીમ તરસ ગળા ચીપ દેતી હોય એવું લાગે. મેં હેલ્પ યુના યુએસ કલ્ચરનો અનુભવ કરાવતા એક અમેરિકન યુગલે વાટમાં મળી આ સ્થિતિ જોઈને એમના સ્ટોકમાંથી પાણીની બોટલ ભરી આપી. એક આફત તળી પણ એનર્જીનું છેલ્લું ટીપું એ નીચે વાઈ ગયું હતું. રસ્તો પગથિયા તો ખૂટતા નહોતા અને પાછા ફરવાની પણ

0: સુવિધા નહોતી. ક્યાંક તો એવું થતું હતું કે અહીંથી જ લાંબાથી પથારાનું ઓસીકું બનાવી ઘાસમાં સૂઈ જઈએ, જે થવાનું હોય થાય, ભલે ને રાતના રીંછ આવે. પણ તરત અંતરનો સાથ સંભળાયો કે હજુ માચુ પીછું પહોંચવાનું છે, મંઝિલ દૂર હૈ મગર જાના જરૂર હૈ. કોઈ રેકોર્ડ બનાવવાનું નહોતું, કોઈ એવોર્ડ પણ મળવાનું નહોતું, પણ એક વર્ષો જૂના સપનાના સાક્ષાત્કારનો ઉમંગ તરંગ હતો. શરીર જવાબ દઈ ગયું હતું, સાંધા તૂટવા લાગેલા, છાતી થાકવા લાગેલી, પણ જીગર જેમ તેમ કરી ઇકઠ્ઠું હતું. મોટિવેશનની વાતો બીજાને કરવા માટે નથી હોતી, ખુદને પણ પ્રેરિત સાબિત કરવા માટે હોય છે. ગમતા ગીતો સાંભળવા જેટલા હોંશ રહ્યા નહોતા, પણ મનમાં પડકાર ઝીલી પરાક્રમ બતાવવાનો સંકલ્પ દ્રઢ હતો. સ્વર્ગસ્થ માતા પિતાનું સ્મરણ આદિવાસીઓ પૂર્વજોનું કરે એમ થયા કરતું હતું. આ બધાથી અલિપ્ત નિસર્ગ શુદ્ધ શાંતિથી સાક્ષીભાવે મથામણ નિરખે છે એવો અહેસાસ થયો. વાત હજુ બાકી છે, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો સરસ મજાની આ કોલમ જેમાં માચુ પીછુનું સફર છે અને લખી છે જય વસાવડાજીએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: છેલ્લે તો મંકી સ્ટેપ પણ આવ્યા. શક્તિ ખાલી ખમ તળિયે પહોંચી ત્યારે થ્રિલર ફિલ્મોમાં કિલ ફ્રેંગર બતાવે એવા પથ્થરમાં હાથ ભરાવી નીચે પગ ભરાવી સંતુલન જાળવવા ચડવાનું, આવી સીધી દિવાલ જેવું ચઢાણ. કોઈ સેફ્ટીની વ્યવસ્થા છોડો, પડો તો મદદ કરનાર પણ ના જડે, તમે જ નીચે પટકાઈ છુંદાઈ ખોવાઈ જાઓ કે ના જડો. પણ સફળતાપૂર્વક એ ચેલેન્જ પણ હૈયે હામ રાખી ઊંચકી. અંતે શાંતિ અને સંતોષથી આગળ આનંદની અનુભૂતિ જેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા. પહાડ પરની સેક્રેટ સાઇટ માચુ પીચુના થાક પછીનો વિસામો અસલી આરામ આપે ને કષ્ટ પછીની કમાલ દિલને તાલ આપે. જોકે અહીં તો એ આનંદના ઉડકાર પછી પણ ઉતરવાની જદ્દોજહદ હતી. પહેલાં ગુરુત્વાકર્ષણની સામે ઓછા ઓક્સિજનને ચડવાનું કષ્ટ હતું, તો હવે ગુરુત્વાકર્ષણ ખેંચે ત્યારે લક્ષણા અનિવન યાને અનિયમિત રીતે ઊંચા નીચા પથ્થરો પરની ઉતરવાની કઠણાઈ હતી. પણ અંતે કસોટી પૂરી થઈ અને કાયમ માટે ગરદન તટ્ટાર ને સીના ફોલાદી ફુલાવીને જણાવવાની દાસ્તાન રચાઈ ગઈ. વિલ પાવર યાને મહાન મનોબળ, ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ એ તો જાણીતી વાત છે, પણ એની સાથે સફળતાની સિદ્ધિ અને પરિશ્રમની પ્રસિદ્ધિ માટે વધુ એક બાબત જોઈએ. એ અનુભવે સમજાયું છે. એટલે દુનિયાને કોઈ મોટિવેશનલ કિતાબમાં જડશે નહીં, કોતરી રાખો. કાળજા પર આ નવો શબ્દ ઝીલ પાવર. ઝીલ એટલે અંગ્રેજીમાં ઉત્સાહ. ઉમંગ એ થનગનાટ અને તરવરાટ જે તમને ચીર યુવા રાખે, જીવતા રાખે. ઝીલ છે તો જિંદગાનીની ઝીલમિલ છે. ઉત્સાહ જ ઉદાસીનો એન્ટીડોટ છે. જેને જીવતર કહીએ છીએ એ તો પ્લેઝરની તલાશ છે યારો. બધા પોતપોતાના સુકૂન માટે પોતપોતાનો જલસો શોધે છે. કોઈ માળા ફેરવવામાં, કોઈ માલ ગણવામાં. સાયન્સ કહે છે કે લવ હોય તો એ સક્સેસ, રમત હોય કે ગમત. જે એક કિક લાગે છે અંદર એ ડોપામાઇનની હોય છે. બ્રેઇનના રિવોર્ડ સિસ્ટમમાં ડોપામાઇનના ફુવારા ફૂટે ત્યારે આપણને મોજના તોરા આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ સરસ મજાની કોલમ માચુ પીછુનો એ સફર જે જય વસાવડા જે કર્યો અને એમને એમની આ કોલમમાં આલેખ્યો છે જે હું તમારી સામે વાંચી રહી છું. હજુ એન્ડિંગ બાકી છે એટલે ક્યાંય જતા નહીં. નાનકડા બ્રેક બાદ ફરીથી મળીએ ઓન્લી ઓન રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તો આ લવ એન્ડ જોય હોર્મોન ડોપામાઇન ખૂટે તો માણસ યાદશક્તિ ગુમાવી દે. અલ્ઝાઇમર કે પાર્કિન્સનો બુઢાપો એનામાં આવે જ્યાં જીવન એક સેડ માસ્ક થતું જાય, પણ સતત ઉંમરની પરવા વિના

0: એના ઉત્સાહ ટકાવી રાખો, લોકોના અભિપ્રાયોને બાજુમાં મૂકીને ચિરંજીવી એન્થુઝિયાઝમનું ઝરણું વહેતું રાખો, તો ઘણીવાર શરીર અને મન બંને થાકે ત્યારે વિસ્મય ભર્યા નેત્રે નવું નીરખવા, ચાખવા, માણવા, સાંભળવા, સમજવા, સ્પર્શવા જે ફોર્સ ભીતર ધસમસે છે, જે સૌંદર્ય માટે ફના થવાની દિવાનગી ભરી કશિશ અનુભવે છે, એ છે વિલ પાવર, જે તમને ઘડા થતાં રોકતું એન્ટી એજિંગ એલિમેન્ટ છે, જે સાહસ માટે ભીતરથી ધક્કો મારે છે, જે ચેલેન્જમાં ચાર જુંબે છે. વિલ ઓછી થશે પણ જીલ જાળવી રાખશો તો જીવવામાં સ્વાદ આવશે. આપણે જેને પરમાત્મા કહ્યો છે એ રસ આવશે. ડોપામાઇન, ડિલાઇટ વરસ વધશે એમ ઘટશે નહીં. બી બ્રેવ, બી બોલ્ડ, બી બ્યુટિફુલ. લવ બ્રેવ, બોલ્ડ, બ્યુટિફુલ. ફાઇટ ટાઇટ ફોર ધ બ્રાઇટ લાઇટ. જ્યાં બધું જવાબ દઈ દે અને સઘળું તૂટી પડે એમ લાગે, એવા કાળા ડિબાંગ અંધકારમાં હતાશ થઈ ફસકી પડો ત્યારે ઉત્સાહને પોકારો, એ નવી તાકાત આપશે. ઝીલ પાવર તમને આગળ ચાલવાની પ્રેરણા અને નવજીવન આપશે. ફિનિક્સની જેમ રાખમાંથી પાંખ ફફડશે. ડોન્ટ લૂઝ જેસ્ટ ફોર ક્વેસ્ટ. ભલે બાલિશ લાગે એવી બાબતો કરો, પણ જે કરો એ પૂરા ઉત્સાહથી કરો. ફક્ત ફોટા નહીં, એન્થુઝિયાઝમ પણ શેર કરો. એ એક્સપ્લોર કરશે જગત તમારા માટે. વિટામિન ઈની ઇલેક્ટ્રિસિટી એન્થુઝિયાઝમનો ઝીલ પાવર છે. મોજ તો નિશ્ચિત છે, પણ મોજ ગટવી ન જોઈએ. સફળતા એટલે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફની એવી યાત્રા જેમાં ઉત્સાહ ઘટે નહીં. આ વાક્ય વિન્સેન્ટ ચર્ચિલનું, પરંતુ આજની આ કોલમમાં તદ્દન સાર્થક બેસે એવું. તમને મળું હું નાનકડા બ્રેક બાદ. હું આરજે અંજલિ, રેડિયો પાલનપુર, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. ને આજે આપણે સરસ મજાની એક કોલમ વાંચી લખી હતી જય વસાવડાજીએ. એવું લાગે છે કે એમને એમનો સફર જે માચું પીછું સુધીનો હતો એ સરસ મજાનો આ લખ્યો. અંતે વાત એ કરી કે ઉત્સાહ જીવનમાંથી ઘટવો ના જોઈએ, એ ગાયબ ના થઈ જવો જોઈએ. ઉંમર ભલે વધે પરંતુ ઉત્સાહ ટક્યો રહેવો જોઈએ. કંઈક નવું શોધતા જવું જોઈએ, કંઈક નવું શીખતા રહેવું જોઈએ, તો ઉત્સાહ હંમેશા રહેશે. વિટામિન ઈની ઇલેક્ટ્રિસિટી એ એન્થુઝિયાઝમનો ઝીલ પાવર છે. એટલે એ વિટામિન ઈ હંમેશા જાળવી રાખવો, એ એન્થુઝિયાઝમ તમારા જીવનમાં હંમેશા રાખવું, એટલે ઉત્સાહ બન્યો રહેશે. આજની આ કોલમ તમને કેવી લાગી, આજની આ વાત તમને કેવી લાગી જરૂરથી જણાવજો. નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ. તમે અમને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો, કેમ કે અમે રેડિયો ગાર્ડન પર પણ છીએ અને સાથે મારી રેડિયો પાલનપુરની એપ્લિકેશન પણ છે. સો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમને સાંભળતા રહો. સાથે અમે સોશિયલ મીડિયા પર પણ છીએ, એટલે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર પર અમને ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ટાઈમ હું તમને ફરીથી મળીશ એક નવી વાત સાથે, એક નવી સફર સાથે. હું છું આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

જાણતા રહ્યા ન દેખવા ન દાજવા. અરે કાળું સરખાને અદેખાઈ આવવા લાગી હતી. રણછોડભાઈને શંકરદા તો છૂટ્યા દુઃખમાંથી અને ભૂખમાંથી. અરે આ અમરિયા થઈ ગયા ને રહ્યા આપણે, કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટળવળવાનું રહેશે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગું શેઠ એ કરીને આણેલા બે મણ કોદરાય, જેમાં અડધો તો કચરો અને તે પાછા મેણા ધોઈ ધોઈને દામ નીકળી જાય એવા. પણ એ રાજુ, કાકુજી, સાસુ, સાસુના ત્રણ છોકરા, ભલી ને પોતે, આમ આઠ માણસનો દિવસ કેમ ન ચાલે? અલબત્ત એક તરફ અનાજ ઘટ્યું હતું અને બીજી બાજુ સાસુ મુવા અને કાકુજીએ નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. કાળું એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. વગર કામમાં એક ભલી જ હતી, પણ પોતાના એ વિચાર બદલ એ પોતાને ટોકવા લાગ્યો. બીજાને મારવા બેઠો છે તો યાદ રાખ, તું પણ મરવાનો છે. એક વખત હતો, કદાચ આ છપનિયાને જોઈને પેલી કહેવત પડી હશે, દુકાળમાં અધિક માસ. અષાઢના આભલા ચુક્કા ચટ માનવી વિનાના એ પાદર પટ પેલા ખેતરો જોઈ લો ને, દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાઓનું નામ નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાએ કરતા અષાઢીયાનો તાપ એ વધારે લાગતો.

વિચારવા લાગ્યો, હવે જીવતા રહેવું હોય તો એક જ ઉપાય છે, લૂંટફાટ. અરે પણ એકલે હાથે કેમનું કરવું? પગો કોદર વગેરે હતવીર્યો બની ગયા છે, અને બીજા કોઈના વાત કરે ને અને ન કરે નારાયણ જોઈ વાત ફોડી દેતો તો પેલો ટૂટો છાતી વાંચતો. પણ આ તરફ ડેગડીયાના મહારાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના કરતા ગયા ને ઓછા વધતું ધીરતા ગયા. તો કંઈક વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, માટે જાઓ જો જીવવું હોય તે. કોણ અંગ્રેજ ને ક્યાં રેલ! આ માનવીઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ડેગડીએથી કદી પાર વધ્યું હશે. પછી એમને તો અમદાવાદ ને વડોદરા એ બધા દુનિયા પારના મલક હતા. છતાંય ઘણું ખરું લોક ચાલી નીકળ્યું, ડેગડીયામાંથી નહીં, આસપાસના ગામોમાંથી. એમાંના કેટલાક ટકા રેલ સુધી પહોંચ્યા ને કેટલાક ટકા તો વાટમાં જ સલેપાટ થઈને પડ્યા. ને એ તો રામ જાણે કે ના ના, રામ સિવાય બીજું કોઈ જાણતું જ નથી. કોણ ક્યાં ગયું, ક્યાં ફરે છે એનો કોઈ હિસાબ જ ન હતો, ન હતી એની ચર્ચા. અરે ખુદ પતિને પત્નીની દરકાર ન હતી. તો આ બાજુ ડેગડીયાના માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહારાજોએ મરવા પડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાં આવી પહોંચેલા ડેગડીયાના વતની સુંદરજી શેઠે કહ્યું હોય આ ભૂખ્યા ખેડૂતોને નિશાસો પડ્યો. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પછી તો કોઈ કોઈ વૈષ્ણવે તુલસીદાસનો પેલો દુહો ટાંકી સુંદરજી શેઠના શબ્દોમાં પૂર્તિ કરી. સાચી વાત છે, તુલસીદાસ કહી ગયા છે, તુલસી હાય ગરીબ કી કબો ન ખાલી જાય, મોએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. અરે ગમે તેમ, પણ ડેગડીયાના મહારાજને સુંદરજીની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, અને આવશે તો આના માનવી જ એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણે કઈ હાળ હકવા ઓછા છીએ? ને ડેગડીયાના મહારાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. જોકે શરૂ શરૂમાં ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે ને દિવસે એ સંખ્યા વધતી ગઈ. ભૂખે ટેકને ઠોકરે ચડાવી કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા કે આ કોઠારમાં આપણા ધાન છે. તે આપણા જ છે ને, તો પછી મહાજન આલે છે ને લેવું છે, એમાં શરમ શાની? ગણે એને તો ખરીદ ને, અને આપણે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની? લો હેડો હેડો, બધું એવું ગણ્યા વગર ઉઠો, નકર હું એ નથી જવાની. જવું તો એને તમારા સોગંદ છે, આ બે છોકરાઓ ભલે ભેગા મરી જતા. લોચો વળી ને પેલા કાળુને ઉઠે છૂટકો ન હતો. એક શરત હતી, હું તારી સાથે આવું, બાકી હાથ તો નથી ધરવાનો. ન ધરતા, તમારે વતી હું ધરીશ, પછી તો ખરું ને? અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળેલા પેલા જડબામાં પેલા હાડકા ઉપર હાસ્ય એવું ફરી ગયું. બોલો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે તું એમ માને છે? અરે બશેર આલે ને તોય મારું પેટ નથી ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે, આ પ્રલય થવા બેઠો છે, અને નથી આપણા જીવવાના કે આપણને જીવવામાં મજાય નથી, ત્યારે તું શું કામ આ મળતી ઘડીએ કળબીના છોકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી આવવાનો. ની થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતારને આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના અર્ધ નગ્ન હાડ પિંજરોમાં પટેલ હતા, બ્રાહ્મણ હતા, વાણિયા હતા, અરે બધા જ હતા, અને બધામાં છાજો ભાગતો હતો ખેડૂત. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને તો જીવ તો રાખવો હશે ને, તો મોખાના છોડા જ. પણ મારી વાત તો સાંભળો, મારી સાથે તો ચાલો, મને તમારે ભૂખે મારવી છે, તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. મારે વાદે તમે શું કામ મરો? રેડિયો પાલમપુર 90.4 FM મળું છું આ મસ્ત મજાના ગીત પછી.

પાસે જતા ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાણમાં સુંદરજી શેઠ, આંખ મીચાઈ જાય એવા કપડાં અને સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડીને ગળે દુપટ્ટો, વળી પોશાકમાં સોપતા ગોળ તકિયાને અઢેલી ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવીને ઊભો છે. કેટલાક સિપાહીઓ લાકડીઓ સાથે ફરી રહ્યા છે, આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે જો કે ફરી આવે છે તો છાતીમાં ટોટો સમજી લે છે. રાજુને પેલી છેડે પહોંચાડવા જતા કાળુની આંખે એવા માણસો નજરે પડ્યા જેમ ખળામાંથી બ્રાહ્મણોને ઊંચકાય ને એવા દાણા દાન કરેલા. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા ઉભા હતા. અરે નાનો સરખો એ લૂંટફાટને શરમ માનનારો, એ ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં ઊભો હતો. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં, નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી. જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ આખી દુનિયા બલબલ

રાજા મહારાજા અને શેઠિયા હાથ ધરતા હતા એના જ ધણી આજગળ આજે હાથ ધરવાનો, અને તે દોઢ પાસે ખીચડી માટે. અરે રે આ અવતાર અને આ જીવવું! પણ આવા વિચારવાળો કાળું જ ન હતો, બીજા ઘણાય હતા ને અહીં ડોકાયા ન હતા. અરે શંકરદાને રણછોડ જીવતા હોત ને તો એ પણ એવું જ વિચારતા અને હાથ તો ન જ લંબાવતા. કાળું, રાજુ, પેલા બે છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ને રાખ્યા ને તરત પાછા વળ્યા. સિપાઈએ ટોક્યો, એ બાગલા ક્યાં જાય છે? ક્યાં તે? મારા મુકામ પર. કાળુને પાછળ જોયા વગર કહ્યું, પગ તો ચાલુ જ રહે. અરે ઉભો રે, એ જરાક સુનતા નહીં હે. કાળું ઊભો રહે અને પછી, પણ મારે નથી ખાવું અધર્મા. કેમ નથી ખાવું? આ લે, બધા લે છે, તું કેમ નથી લેતો? કાળું, એ આગળ શું કરશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

કાળોને તો આ જબરજસ્તીની નવાઈ લાગી ને તે તંગ બન્યો. લોટ હોત તો લાટ હોત ને તો લેત, પણ કડવી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ ને તો પણ નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાંપી દે. માનવીએ આખી કતાર ડોક ફેરવી. કાળુ સામે ધરતીને જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજીએ શેઠ અને સુંદરજી શેઠે પણ ડોક ઊંચી કરી. સિપાઈ કઈ ગળદાપાટું કરે એ પહેલાં તો મહારાજાને મોકલીને કાળુને પોતાની પાસે બોલાવ્યો. કેમ ભાઈ પટેલ, તું આ પેટીઓ નથી લેતો? કાળુ શું જવાબ આપે ને આપે તો એના મનમાં તો ખાતરી હતી કે આ લોક એના જવાબને એના દિલને નહીં સમજે. સામે પડેલા આધારનો ઢગલો અમારો તો છે એમ કહીશ તો ઉલટાનો તૂટો ચાંપી દેશે અને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં, આ બધા ધારના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગાવે ને તો આ બંદૂકવાળાએ નાસવા લાગે. શા વિચારમાં પડ્યો છે ભાઈ, મને તો જવાબ આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ જ નહીં, હૈયાને સુવાળું લાગે ને એવું કંઈક ટપકતું હતું. ને તેથી જ તો કાળું પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ આંખ

કહો છે? છાતી સામે અમારા જ કમાયેલા ધનના ઢગલા જોઈને અમારા જ કાળજા શું કહેતા પણ હશે એ પહેલા ધ્રુસકો નીકળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યો. આવડા મોટા શેત મહારાજો અને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુ ને ટૂંટિયાને દૂરથી જોઈ નાનો બળી ઉઠ્યો. કાળુ રડતો જોઈ આવો લાગ મળ્યો હશે ને મળશે ને કાંટો પાડી કહ્યું, હાથ ન ધરતો. પણ આ શબ્દોએ સુંદરજીને જરા ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાંત ચડી. ના ના ના, એવા વળી સદભાગ્ય કે એણે બોલતો કોઈએ દેખ્યો નહીં. વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા જ ધ્યાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને આ સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળનારા? આ તો મેઘરાજનાએ પાણીની પહોંચાડવાની વાત કરી છે. શેઠે હાસ્ય કર્યું, સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાએ લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળું ઊંચે જોયું, તને કેમ એવું લાગતું હોય છે કે ધર્માદા છે? હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જજે, મુખ્યાજી પાસેથી ગાદીક ટક્યા માગીને અહીં પાથરી દેજે. બસ પછી તો બસ છે ને, મફતનું નહીં, ધર્માદું નહીં ખાવું તો આ કર. કાળુને પોતાના પેલા વિચાર જેવા બાલિશ લાગવા લાગ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી આંખ વાટે વંદી રહ્યો અને કહેતો હતો, શેઠ હશો તો આવા મોટા ગજાના હશે.

પેટે વળી ગયું. તારા જેવા બીજા હોય તો એમને કહેજે, સમજાવજે, અમે તમારું જ છે અને તમને જ આપીએ છીએ, અમે ધર્માદુ નથી. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવા શબ્દો ન સૂતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો. લાઇનમાં જઈને ખડો રહ્યો. અમારું છે ને અમારે લેવું છે, અમારું હોય એમાં જ શું. અને હાથમાં ફેરવેલીને રમાડેલી શાનના ચોખા ઓખડી કાઢું, વીણી દેખાડું તો સિપાહી તો જાણે કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો ને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠ એના ઉપર મહેરબાની ઉતરી હતી અને મોઢા મોઢ એનાથી વાતો કરી અને પછી શું કરી શકાય. ને એ લોકો કાળું ઉપર દાંત તો ઉતારી રહ્યા હતા. આ પાલનહાર ન જોયા હોય તો ડુક્કરની જેમ હારમાં ઉભો રહે. એ ડોર પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ખડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આપ્યું. એ તો બાવાના બે બગડ્યા એવો ખેલ થયો, ટેકો એ ખોયો ને જીવે ખોવાનો. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી ડોર પાસે અને પાસે મકાઈ કોદરા સરખું નકરું ધાન ન મળતું હતું અને કાળુના શબ્દો કહી ઉઠ્યા. એ કોણકાર ખાતામાં જ આ ડોર પાસે ખીચડી હજમ ને વાટ ઉભેલી કુણ રાજુ કહ્યું, રાજુ પેલા કેનાર ખરું જ કહ્યું છે, રામ તારી કેવી ગતિ ને કોણ કમાય કોના વતી, આપણું તો કપાળે કાળું છે ને ખોબોએ કાણો જ નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈ ને ભગો કહે છે કે તમારામાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે કશો બબડાટ કર્યો છે તો, અડધા તો આમ ગણી ગણીને મરવા પડે છો. તમારા દિલને જુઓ છો, તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે એ જાણો છો. કાળુને તો રાજુની ગાળો એ ગોળથી મીઠી લાગતી હતી, જ્યારે ઠપકો હતો ને એ મીઠો જ હતો. કાળુને રાજુની વાતો જ્યારે મીઠી લાગતી હતી ને ત્યારે હસતા હસતા બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે, પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુને કેટલી સમજણ શીખવાડી, શિખામણ દીધી. હા ભાઈ હા હેડ, હવે આ બધો લવારો નહીં કરું, એમ કહેતો કાળું વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે તું જાણે? ભૂખ શું? ભૂખ શું તે? ના, હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી નથી કહેતો, અને એનાથી એ ભૂંડું આજે બીજું

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: હેલો હાય, નમસ્કાર. હું છું આરજે પ્રિયંકા અને આજે રસોઈની રંગતમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણી જોડે જોડાઈ ગયા છે હર્ષાબેન, કે જે આપણને એક નવા પ્રકારની ચા શીખવાડવાના છે. તો હર્ષાબેન, સૌથી પહેલાં તમે અમારા લિસનર્સને તમારા વિશે ઇન્ટ્રોડક્શન આપો.
1: મારું નામ છે હર્ષા જોશી અને હું એક
0: હાઉસવાઈફ છું. અને આજે તમે અમારા લિસનર્સને શું નવું શીખવાડવાના છો?
1: આજે હું અપરાજિતાની ચા શીખવાડવાની છું.
0: અપરાજિતા કોને કહીએ આપણે?
1: આમ તો અપરાજિતાના ફૂલ ભગવાનને ચડે છે, બ્લુ કલરમાં આવે છે અને તેને શંખપુષ્પી પણ કહેવાય છે. પરંતુ એનામાં ઓક્સિડેશન, એમાં પ્રોટીન અને વિટામિન સારા હોય છે, તો આપણે એને ચા તરીકે પણ, એક હેલ્ધી ચા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ.
0: અચ્છા, તો આ જે ચા છે એ ચા આપણને કેવી રીતે આપણને બેનિફિશિયલ બની રહેશે, કે આપણને શું ફાયદા આપે છે?
1: આ ચા આમ તો મહિલાઓ માટે બહુ જ ફાયદાકારક છે. તે મહિલાઓના

0: માં બહુ જ એમને એનર્જી માટે બહુ એક હેલ્ધી પીણું તરીકે ઉપયોગમાં આવે છે.
1: તો આ ચા બનાવવા માટે આપણે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે?
0: આમાં કોઈ ખાસ વસ્તુ નહીં જોઈએ. અપરાજિતાના ફૂલ અને ગરમ પાણી અને લીંબુ અને કોઈને ટેસ્ટ માટે મધ જોઈતું હોય તો થોડું એક ચમચી મધ પણ અંદર નાખી શકાય.
1: ખાંડનો યુઝ નહીં કરી શકે?
0: નહીં, બિલકુલ ખાંડનો યુઝ નથી થતો એમાં.
1: બરાબર. તો આ અપરાજિતાની જે ચા છે એ કેવી રીતે બનાવવી એ આપણે જાણીશું હર્ષાબેન જોડેથી આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી તમે વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ફરીથી જોડાઈ ગયા છે આપણી સાથે હર્ષાબેન, કે જે આપણને અપરાજિતાની ચા એટલે કે બ્લ્યુ ચા આપણને શીખવાડતા હતા બનાવતા માટે. તો હર્ષાબેન, અમને આ ચા બનાવવાની રેસીપી જણાવો.
1: સૌથી પહેલા તો અપરાજિતાના ફૂલ લેવાના, પાછળની દંડી નીકાળી અને એને ધોઈ સાફ કરી અને રાખી દેવાના. પછી પાણીને ગરમ કરી અને ગેસ બંધ કરી દેવાનો, અને પછી ગરમ પાણીમાં એ ફૂલ નાખી અને 2-3 મિનિટ ઢાંકીને મૂકી દેવાના. પછી 3 મિનિટ થાય એટલે ફૂલને કાઢી નાખી અને પછી એમાં 2-3 ટીપા લીંબુ અને 1 ચમચી મધ નાખી અને એ હેલ્ધી ચા તમે પી શકો છો.
0: મતલબ કે આજે આપણે નોર્મલ ચા પીએ છીએ એના કરતાં આ ચા આપણને વધારે ફાયદાકારક રહેશે.
1: હા, નોર્મલ જે ચા પીએ છીએ એમાં આપણને નુકસાન કરે છે. એ ચામાં ખાંડ આવે છે અને કેફી દ્રવ્ય આવે છે, એનાથી આપણને નસો થાય છે. એનાથી ફાયદો નથી થતો, નુકસાન જ થાય છે. પરંતુ આ ચા બ્લુ ટી પીવાથી આપણને બહુ જ ઘણા બધા ફાયદા થાય છે.

તો આપણને આજે હર્ષાબેને ફૂલમાંથી બનાવેલી ચા શીખવાડી છે. નોર્મલી આપણે જે ચાનો યુઝ કરીએ છીએ, આપણે એના વ્યસની હોઈએ છીએ ચાના, પણ ફૂલમાંથી બનાવેલી ચા એ આપણે કંઈક નવું જાણ્યું છે આજે આપણા રેડિયો ઉપર. તો હર્ષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા રેડિયો પર અમારી સાથે જોડાયા અને તમારી આ જે માહિતી છે એ તમે અમારી સાથે શેર કરી. થેન્ક યુ સો મચ. ફરી મળીશું આવતા રવિવારે, ફરીથી આવી એક નવી રેસિપી સાથે, નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી માણતા રહો રસોઈની રંગત અને વ્યસ્ત રહો મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

आओ नगर ना अरे गाठिया जेवी आंगड़ियों अनेर

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: તો હવે તને બધી ખબર પડી જશે ને તો તારે તારી સ્ટ્રેટેજી નક્કી કરવાની કે તારે આગળ કઈ રીતે જીવવું।
2: તને એક સિમ્પલ ફોર્મ્યુલા આપું, કોઈની વચ્ચે નહીં આવે તો વાંધો નહીં આવે। ખાઈ પીને જાડી થા, હીરા મોતી માણેકના હાર બનાવ, જે ઓડવું પહેરવું એ પહેર, બસ।
1: એક વાત યાદ રાખજે કે તું કોઈ મિડલ ક્લાસ બાપની દીકરી નથી, એક અબજો પતિની પત્ની છે, ઓકે? ચલે
2: આ સંતુરી રંગીલીના કપડાં બદલીને સૂઈ જા।
1: રાત રોજ આવશે, સવાર પણ રોજ આવશે। આજે હું બહાર જાઉં છું ને, એની મારી માં કે મારા બાપને ખબર પડી છે ને તો એ જોઈ લેજે।

0: શોધ્યો છે.
1: મોટા મન વાળો માણસ શોધવામાં થાપ ખાઈ ગયો.

0: તમારું માથું ફાટ ફાટ થાય છે.
1: અચ્છા એ તો નોર્મલ છે.
0: તમે થોડીક વાર સિરિયસ થવાનું શું લેશો?
1: છૂટા છેડા, હું ક્યાં કઈ બોલ્યો છું? પણ તું મને કહીશ કે આજે એકદમ તને થયું છે શું? કેમ આટલા બધા માતાજી આવ્યા છે તને?
0: આપ તૂટી પડ્યું છે.
1: કોના પર?
0: મારા પર.
1: તો એ તું તો અડીખમ ઊભી છે.
0: તમે તો ઈચ્છો જ ને કે હું ભાંગીને ભૂક્કો થઈ જાઉં.
1: જો મારી કદીએ ન પૂરી થનારી ઈચ્છાઓની વાત બાજુએ મૂક અને મને કે એક્ઝેક્ટલી થયું છે શું?
0: છોડો બકાભાઈ, બકાભાઈ પેલી હજી સુધી આવી કેમ નથી?
2: એમણે કહ્યું 2 મિનિટમાં આવે છે.
0: એને કેટલી મિનિટ થઈ?
2: ખબર નહીં.
0: ખબર કેમ નથી?
1: કારણ કે એને ઘડિયાળ નથી પહેરી.
0: તમે કોણ છો?
1: ગુસ્સામાં તારી યાદ શક્તિ જતી રહી.
0: એમ નહીં, તમે શેઠ છો ને તો પછી એની વકીલાત શું કામ કરો છો? ભાવના, ભાવના, ભાવના.
3: હા મમ્મીજી. શું થયું?
0: સામાન બાંધો અને ચાલતી પકડો અહીંયાથી.
3: શું?
0: હા, લગ્નની પહેલી રાત્રે જે સ્ત્રી પોતાના વરને પોતાની પાસે ન રાખી શકે એવી સ્ત્રીનું મારે ત્યાં કોઈ કામ નથી. ગેટ આઉટ. પાણી ફેરવી દીધું. જો આ વાત લીક થઈ ને તો કાલ સવારના ન્યૂઝ પેપર ની હેડલાઈન હશે, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રાજચંદ્ર દિવાનનો દીકરો બીજા લગ્નની પહેલી રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસ લોકઅપમાં.
1: આ ખરું છે? થોડા કરો તમે અને ભરું હું. મારું નામ રોજ છાપામાં છપાય છે.
0: એ તો તમારે અમારો ઉપકાર માનવો પડે કે તમારું નામ છપાય છે છાપામાં, નહીં તો તમારા જેવા નીર ઉપદ્રવીનો ફક્ત એક જ વાર છાપામાં ફોટો આવે. શ્રદ્ધાંજલિ.
1: હા હા હા, એ તો ફોટો છપાવજો અને નીચે હું જે કહું ને એ કેપ્શન લખાવજો. છૂટ્યો બિચારો.
3: પપ્પાજી શું શું બોલો?
0: શટ અપ. હવે પપ્પાજીને તું શીખવાડીશ કે એમણે શું બોલવાનું છે.
1: બસ એની સાથે સિંગડા ભરાવવાનું મુખ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું વિચાર.
0: બહુ જલ્દી વિચાર આવ્યો તમને?
1: શું છે તારી હાજરીમાં છે ને મારું મગજ જરા સ્લો થઈ જાય છે.
0: જેથી કરીને આ વાત બહાર ના આવે. ફોન આપો મારો.
4: તું
0: જ્યારે પેટમાં હશે ને ત્યારે તારી માએ સુપર્ણખા પુરાણ વાંચ્યા હશે. બકવાસ બંધ કર. બોલ, શેના માટે ફોન કર્યો છે?
4: દીકરો ઘરે આવે તો પહેલી જેલ યાત્રા માટે મારા અભિનંદન આપજો.
0: મારો દીકરો? એ તો ઘરમાં જ છે, કાલે એની સુહાગરાત હતી.
4: હાય હાય, તમારી વહુના રૂમમાં ડુપ્લિકેટ ઘૂસી ગયો છે. ઓરિજિનલ તો JW મેરિયટમાં પાર્ટી કરી રહ્યો હતો. મેં જ તો ફોન કરીને પકડાવ્યો.
0: શું?
4: હા, જુહુ પોલીસ સ્ટેશનની બહાર મારો ફોટોગ્રાફર પણ ઊભો છે. હમણાં જ ખબર આવ્યા છે, તમારા લોયરે પૈસા ખવડાવીને બહાર કાઢ્યો.
0: દીકરાને પકડવા માટે ટીપ આપી હતી અને જયારે અત્યારે લોકઅપ માંથી બહાર આવતો હતો તો એના ફોટા પણ ખેંચી લીધા છે.

0: Nonsense! Idiot! Fool!
1: મને બોલાવ્યો મને બોલાવ્યો
0: જો મને છંછેડવાની કોશિશ નહીં કરતા તો હું કોઈનું ખૂન કરી નાખીશ.
1: અરે પણ થયું છે શું?
0: અરે ગુસ્સાથી

0: આવશે. બધું આના કારણે થયું છે.
1: અરે પણ આને શું કર્યું છે?
0: વરને ઘરની બહાર જવા જ કેમ દીધો? પત્નીની ઈચ્છા ન હોય તો વરની હિંમત પણ છે કે ઘરનો ઉમરો ઓળંગે?
1: બધામાં તારા જેવી આવડત ન હોય ને, નવી નવી છે, એને થોડોક વખત તારી છત્ર છાયા નીચે રહેવા દે, એ પણ સોનાની જેમ ટ્રેન થઈ જશે.
0: ન, હવે બીજું પાપ ઊભું કરવાની ભૂલ હું નહીં કરું. અને જે હેતુ માટે આને લાવ્યા હતા તે હેતુ તો બરબાદ થઈ ચૂક્યો છે. ચાલ તું સામાન બાંધ, બકો તને મૂકી આવશે.
2: હા યાર, સામાન બાંધ ને અત્યારે ને અત્યારે મારી સાથે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં આવીને કમ્પ્લેન લખાવ કે મારી સાસુ ને મારો વર મને દહેજ માટે ત્રાસ આપી રહ્યા છે.
0: શું બકે છે?
2: બકે તો તું છે. સવાર સવારની લાઉડ સ્પીકર ગળી ગઈ છે. એક તો તારો દીકરો પરણ્યાની પહેલી રાતે પોતાની પરણે તને છોડીને બાર દારૂ ઢીંચવા જતો રહ્યો. એના અરમાનોનું ખૂન થયું, સપના દૂર ધાણી થઈ ગયા. બિચારીની દયા ખાવાને બદલે દાજે પર ડામશે નહીં આપે છે.
1: હા, તનુજાની વાત સાચી છે.
0: એટલે હું ખોટી વાત કરું છું?
1: એ અઘરો સવાલ છે.
2: તારું જબરું કોમ્બિનેશન છે. મામાજી, બાપ અનુપમા, એમાં એક બાલિકા વધુ આવ્યા છે. ને મારો ભાઈ, ક્રાઇમ લો જીવતો જાગતો એપિસોડ છે. એક સાથે ચાર ચાર ચેનલ ચાલી રહી છે આ ઘરમાં.
0: તો જતી રહે ને, શોધી લે બીજું ઘર. શું કામ અહીંયા બેઠી છે? 30 વર્ષથી થઈ તોય
2: તારા બાપનું નથી ખાતી, મારા બાપનું ખાઉં છું, સમજી? રુઝાબેન, બસ શું બોલો છો? મમ્મી છે તમારા. હાલો બોલો. હું આને સપોર્ટ આપવા ગઈ ને મને અક્કલ આપે છે. જોએ મણીબેન, આ ઘરમાં છે ને એક જ હિસાબ છે, પગે લાગશો ને તો લાત મારશે, પણ લાત મારશો ને તો પગે લાગશે.
3: મદદ તો કરવી જ પડશે, પણ તમને એવી ખાતરી કેવી રીતે થઈ શકે કે હું કેસ જીતી હારી પણ જાઉં?
0: અરે તમે વકીલ છો, અને વકીલ છે ને માત્ર બે જ કારણોસર કેસ લડે, એક પૈસા માટે અને બીજું જીતવા માટે. આપણી પાસે પૈસા ક્યાં છે? અને તમે જીતવાના નથી, જીતવાનું સત્ય છે. હું નિર્દોષ છું.
3: ધરમશાળા થોડી છે. મારા સંતાનો
0: કેટલા રૂપાળા છે બન્યો?
3: મારા હોય એટલે છે.
0: એક કામ કર, આ લોકોના માથા ઉપર હાથ રાખો અને સમજાવો કે તમે પોલીસને નહીં બોલાવો.
3: ડાર્લિંગ પહોંચી ગઈ પુના? કઈ ગઈ સગાઈ?
4: નથી. ઓલરાઈટ.

નમસ્તે શ્રોતા મિત્રો, આજે નવરાત્રિનો ચોથો દિવસ. રેડિયો પાલનપુર સાંભળતા સૌએ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. નવરાત્રિના ચોથા દિવસે દેવીના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે.

એટલે દેવી કુષ્માંડાના રૂપની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને 8 ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના 7 હાથોમાં કમંડળ, ધનુષ્ય, બાણ, કમળ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે, અને 8મા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિ દેનારી જપમાળા છે. આ દેવીનું વાહન સિંહ છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ જ દેવીએ બ્રહ્માંડની રચના કરેલી, પરિણામે તેઓ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્ય શક્તિ છે. માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ અને શોક નાશ પામે છે. તેમની ભક્તિથી આયુ, બળ, યશ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. રેડિયો પાલનપુર 90.4 FM સાંભળતા સૌ શ્રોતા મિત્રોને આયુષ્ય, બળ, યશ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય એ જ શુભકામના. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર.

0: હું છું આપનો લોક ગાયક પ્રકાશ બારોટ પાલનપુર, અને આજે નવરાત્રિના પાવન પર્વ પર ફરી એકવાર આપણે આજે સુંદર મજાના ગરબા સાંભળીશું. પાલનપુરનું પોતાનું રેડિયો 90.4 FM ઉપર ફરી એકવાર આજે આપણે સુંદર મજાના ગરબા સાંભળીશું. અને આજે સ્પેશિયલ લઈને આવ્યા છીએ અમે હિટ્સ બીટ્સ પાલનપુર, અમારા નરસિંહભાઈ ચૌધરી અને એમની તમામ ટીમ સાથે બનાવેલું એક સુંદર મજાનું આલ્બમ દાંડિયા ધમાલ. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ અમારું 90.4 FM, કારણ કે પોતાનું છે અને પોતાના કલાકારો માટે જ એક સુંદર મજાની સેવા પૂરી પાડી રહ્યું છે. લોકલને વોકલ કરીએ એવું જ સુંદર મજાનું કામ આપણા પાલનપુર રેડિયો એટલે કે 90.4 FM સુંદર મજાનું કામ કરી રહી છે. તો આ તમામ ટીમનો પણ અમે તમામ પાલનપુરના કલાકાર મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને બધાને ખાસ વિનંતી છે, મસ્ત રહો, વ્યસ્ત રહો અને મિત્રો સાંભળતા રહો આ વખતની નવરાત્રી સુંદર મજાની. જય ભગવતી, જય ભવાની.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.